નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર. મારું

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
4: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 1.

9999688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9999688 9599699688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: છે.
1: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
2: તમારા ગામનો ઇતિહાસ ગીત ફોટા વાર્તા પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર

0: ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ. ગીતામૃતમમાં આપણે ભગવદ્ ગીતાના 12મા અધ્યાય સુધી પહોંચ્યા છીએ. ભક્તિ યોગ છે અને એટલે સુંદર છે. આપણે અનેક વાર વાત થઈ છે એમ ભગવદ્ ગીતા દરેક સ્તરના, દરેક કક્ષાના, દરેક વર્ગના મનુષ્યને સ્પર્શે છે. ઊંચી આધ્યાત્મિક વાતોની અંદર જેમને રુચિ હોય એમને એમાં પણ સ્પર્શે, અને સામાન્ય જનજીવન જીવનારા લોકો એમને એમાં પણ સ્પર્શે એ પ્રકારનું ગીતાનું નિરૂપણ છે. એટલે ગીતા એ આપણા ભારતીય જનજીવનમાં સામાન્ય રીતે વણાઈ ગયેલી છે, અને એમાં 12મો અધ્યાય તો અદ્ભુત છે. એવા અનેક લોકો મળશે જે લોકોને આખી ગીતા તો ન હોય પણ 12મો અને 15મો અધ્યાય કંઠસ્થ હોય, કારણ કે ભક્તિ યોગ છે અને એમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કૃષ્ણ એમ કે આવી વ્યક્તિ મને પ્રિય છે. હું પ્રિય છું એ તો બરોબર છે, હોઈ શકે ભગવાન માટે પ્રેમ ધરાવનાર, પણ મને ઈશ્વરને જેના માટે પ્રેમ હોય એની વાત જ્યાં થઈ હોય તે કેવી અદ્ભુત હોય. આપણે 8મા અધ્યાય સુધી ગયા ત્યારે કૃષ્ણએ બહુ સહેલો રસ્તો બતાવ્યો છે. મને પામવાનો સહેલામાં સહેલો રસ્તો કયો? તો એમણે એમ કહ્યું હતું કે મનને મારી અંદર એટલે ઈશ્વરની અંદર સ્થિર કરી દે. મય એવ મન આધત્સ્વ, બુદ્ધિને ઈશ્વર તત્વની અંદર સ્થાપિત કરી દે તો મારામાં નિવાસ કરીશ એટલે મને પામીશ, ઈશ્વરને પામીશ, મોક્ષને પામીશ, આનંદને પામીશ, એમાં કોઈ શંકા નથી. પણ આ મન, આપણે ગઈ વખતે જોયું હતું કે મન તો બહુ ચંચળ છે, મનને નાથવું બહુ મુશ્કેલ છે. મન તો પ્રમાથી છે, મથી નાખે, સ્થિર નથી, અત્યંત ચંચળ છે. પવન જેવું, જો પવનને પકડી શકાય તો મનને પકડી શકાય. આગળ કહ્યું છે વાયુ રેવ. અર્જુને કહ્યું તું, કૃષ્ણએ એનું એને સ્વીકાર્યું પણ હતું. એટલે અત્યારે કૃષ્ણ કહે છે કે મેં કહ્યું કે મનને મારી અંદર સ્થિર કરી દે, ઈશ્વરમાં મનને સ્થિર કરી દો અને બુદ્ધિને ઈશ્વરમાં સ્થિર કરી દો, અને પછી જે કર્મો થશે એ માત્ર ઈશ્વર માટેના કર્મો થશે એનો વિશ્વાસ છે, અને એટલા માટે ઈશ્વરની પ્રાપ્તિ થશે જ, એમાં કોઈ શંકા નથી. પણ પેલા મનને અથવા ચિત્તને સ્થિર રાખવું સહેલું નથી. એટલે 9મા શ્લોકમાં આ વિષયને કૃષ્ણ પરસે છે. શું કહે છે? અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસિ મય સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય. ચાલો એનો રસ્તો બતાવું. મનને સ્થિર કરવું શક્ય નથી એમ તમને જો લાગતું હોય, અથ હવે જો ચિત્તને સમાધાતું સ્થિર કરવા માટે, સ્થાપિત કરવા માટે, કેવળ ઈશ્વરમાં ચિત્તને સ્થાપિત કરી દેવું કેવું તો સહેલું છે,

પણ કોઈ વ્યક્તિ માટે આ શક્ય છે ખરું? બહુ મુશ્કેલ છે. એમને આપણે લઈને બેસીએ, માળા હાથમાં લઈને બેસીએ, નક્કી કરે કે આપણે ભગવાનનું નામ સ્મરણ સિવાય કશું જ કરવું નથી, તો આપણે હજુ તો ચાર પાંચ મણકા ફેરવ્યા ના હોય પણ માલા તો કર્મે ફિરે, મનવા તો ચહુંદિશ ફિરે. હાથમાં માળાએ ફરતી હોય, મોઢામાં જીભાઈ ફરતી હોય, પણ મન ક્યાંયનું ક્યાંય ફરતું હોય? પ્રયત્ન તો કર્યો, મનને એકાગ્ર કરવા માટેનો પ્રયત્ન તો કર્યો, પણ એ પ્રયત્નમાં સફળ થવાતું નથી. મુશ્કેલીઓ પડે છે. અથ ચિત્તમ સમાધાતું ન શક્નોસિ મયિ સ્થિરમ. મયિ એટલે ઈશ્વરમાં સ્થિર કરવા માટે, ઈશ્વરની અંદર સ્થિરતા પૂર્વક સ્થાપિત કરવા માટે. ન શક્નોસિ, જો તું શક્તિમાન ન બને, ચિત્તને ઈશ્વરમાં સ્થિર કરવા માટે પ્રયત્નો કરવા પડે, ને એ પ્રયત્નો જો સફળ ન થાય તો શું કરવું? દરેક માણસ માટે છે. અર્જુનમાં તો એક શક્તિ હતી. અર્જુનને કહેવામાં આવ્યું કે પેલા પંખીની આંખ વીંધવાની છે, તો અર્જુનને પછી પંખીની આંખ સિવાય બીજું કશું દેખાતું જ નહોતું. એ ક્ષમતા એનામાં હતી, અને એટલા જ માટે દ્રૌપદી સ્વયંવર વખતની આકરી પરીક્ષામાંથી એ પાર ઉતર્યો હતો. એનામાં તો શક્તિ છે, છતાં એ કહે છે કે મનને સ્થિર રાખવું મુશ્કેલ છે. જો એમ જ હોય તો સામાન્ય માણસ માટે તો શું? ચિત્તને ઈશ્વરની અંદર સ્થિર કરીને રાખી દેવું, એ સિવાયનું કશું મનમાં ન આવે, એવું જો કરવા માટે કોઈ વ્યક્તિ સમર્થ ન હોય, કોઈની પાસે એ શક્તિ એ સામર્થ્ય ન હોય, તો એણે શું કરવું? બહુ સીધી વાત છે. કહે છે કે અભ્યાસ કર. આપણે અભ્યાસ શબ્દનો અર્થ આગળ જોયો છે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. એકનું એક કામ વળી વળી વળી વળી વળી વળીને કરવામાં આવે, એને અભ્યાસ કહેવામાં આવે. કોઈ બેન રસોઈ કરતા શીખતી હોય, પહેલા દિવસે એને કણક બાંધતા ના આવડી જાય. સૈદ્ધાંતિક રીતે તો ખબર હોય લોટમાં શું નાખવું ને શું પછી પાણી નાખવું પછી શું કરવું, સૈદ્ધાંતિક રીતે ખબર હોય થિયરીકલી, પણ લોટ બાંધવા બેસે તો પહેલા દિવસે ના બાંધી શકે. એને રોજે રોજ રોજે રોજ રોજે રોજ પ્રયત્ન કરતા જવું પડે. એક દિવસ નહીં, બે દિવસ નહીં, ચાર દિવસ નહીં, છ દિવસ નહીં, અંતે એ એમ કરવા માટે શક્તિમાન બની જશે. કોઈ પણ વસ્તુ માટે જો કોઈ માટીકામ કરનારનો દીકરો ચાકડા ઉપર બેસીને પહેલા દિવસે ઘડો બનાવવા બેસશે તો એ નહીં કરી શકે. એ તો એને એનો બાપ ટપાડતો જશે. ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરતા કરતા કરતા કરતા એ પછી ધીમે ધીમે સારો કલાકાર બની જશે. કોઈ પણ વસ્તુ માટે આ જરૂરી છે. તો પછી ચિત્તને સ્થિર રાખવા માટે જરૂરી કેમ ના હોય? અને જરૂરી છે એટલું નહીં, આ તો એક સારું સાધન છે કે આમ કરો એટલે પરિણામ મળશે. શું કરો? અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો. ભગવાનનું કીર્તન, શ્રવણ, મનન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધાનો અભ્યાસ કરતા જાઓ. ચિત્તને ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ઈશ્વરની અંદર સ્થિર થાય એવો પ્રયત્ન કરતા રહો. કીર્તન કરવાથી થશે, ભજન કરવાથી થશે, પ્રાણાયામ કરવાથી થશે, પૂજાની અંદર પોતાની જાતને આરોપી દેવાથી થશે. પહેલા દિવસે નહીં થાય તો દસમા દિવસે થશે, પણ એનો અભ્યાસ કરવો પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. અભ્યાસ એટલે અધ્યયન નહીં, ભણતર નહીં.

આપણે કહીએ છીએ સામાન્ય ગુજરાતી ભાષામાં, પણ અહીંયા અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પૌના પુણ્ય, વારંવાર એક કર્મ કરવામાં આવે એને અભ્યાસ કહેવામાં આવે. પહેલા જ દિવસે નરસિંહાને સિદ્ધ થયું હશે, પહેલા જ દિવસે પાનબાઈને સિદ્ધ થયું હશે, પહેલા દિવસે ન થાય. એને પ્રયત્ન કરવો પડે. વીજળીને ઝબકારે મોતીડા પરવો, પહેલા દિવસ ના બને. પ્રયત્નો કરવા પડે, વારંવાર કરવું પડે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, કોક વખત જન્માંતરો સુધી. આગળ કહ્યું તું, અભ્યાસ યોગે ન થતો મામેચ્છપ તુમ ધનંજય. અભ્યાસ, વારંવાર જુદી જુદી રીતે. તમે એ રીતો તમારી રીતે શોધી કાઢો. આગળ કહ્યું એમ, કીર્તન કરો, ભજન કરો, પૂજન કરો, અધ્યયન કરો, જુદા જુદા પુસ્તકોનું પઠન પાઠન કરો, પણ એવું કરતા જાઓ કે ચિત્ત મન ઈશ્વરની અંદર સ્થિર થાય. પ્રયત્ન શરૂ કરો તો બનશે. અભ્યાસ યોગે ન થતો મામ ઇચ્છાપ તુમ ધનંજય. અભ્યાસ યોગ, એના માટે શબ્દ વાપર્યો પાછો, અભ્યાસની સાથે પણ યોગ શબ્દ વાપરી દીધો. અભ્યાસ રૂપી યોગ, યોગના અનેક માર્ગો છે, એમાં એક માર્ગ આ પણ. અભ્યાસ યોગે ન થતો, કરવાનું શું, અભ્યાસ શેનો કરવાનો? માં ઈચ્છા તુમ, ઈશ્વરની ઈચ્છા કરવી, ઈશ્વરને પામવાની ઈચ્છા કરવી, ઈશ્વરને પામવાની ઈચ્છા. માં આપતું ઈચ્છા, માં ઈચ્છા આપતું જે છે ને, એની સંધિ આવી રીતે છૂટી પડે. માં આપતું ઈચ્છા, અભ્યાસ યોગે ને ઈચ્છા, ઈચ્છા કર. શેની ઈચ્છા કર? માં આપતું, મને પ્રાપ્ત કરવાની, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને ઈચ્છા માટેનો પણ અભ્યાસ. કારણ કે મન ચંચળ છે, કારણ કે મન આગુ પાછું ખસી જાય છે, કારણ કે આપણે એક કામ કરવા લઈને બેસીએ તો તે કામની અંદર જ બિલકુલ એકાગ્ર થઈને કરી શકતા નથી. તો એકાગ્ર થઈને કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલા જ દિવસે સીધું ધ્યાન લાગી જશે અને ભગવાન મળી જશે. અભ્યાસ કરો, અભ્યાસ કરવા માટે સરસ શબ્દ વાપરો, અભ્યાસ યોગ દ્વારા મને પ્રાપ્ત કરવાની, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. હવે કોઈ માણસ કે તમે કહો છો, પેલી વાત આગળ આપણ થઈ ને, કે કહેવું તો સરળ છે, અભ્યાસ કર, પ્રેક્ટિસ કર, પણ ભાઈ મારાથી એ નથી બનતું. આપણે કહ્યું હતું કે સામાન્યમાં સામાન્ય માણસને ધ્યાનમાં લઈને ગીતાકાર વાત કરે છે. અભ્યાસે પ્યસમર્થોસી, દસમા શ્લોકમાં આ પ્રશ્ન જાણે કે અર્જુન પૂછવાનો હોય એ પ્રમાણે જવાબ શરૂ થઈ ગયો. અભ્યાસ કરવો સહેલો છે, પ્રેક્ટિસ કરવી સહેલી છે, વળી વળી વળી વળીને એકનું કામ, એકનું એક કામ કર્યા કરવું સહેલું છે ભાઈ. હજાર જાતના વિઘ્નો આવે છે એમ કરવા જતા પણ નથી થતું. ભજન કીર્તન કરતા હોઈએ ને કઈ કામ આવી પડ્યું હોય, નથી બનતું. અભ્યાસે પ્યસમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસિ. લે સેલમ સેલી વાત, આ અઘરું નથી. અભ્યાસ એ પ્યસમર્થોસી, અભ્યાસમાં પણ તું શક્તિમાન ન બની શકે. તને અભ્યાસમાં પણ, પ્રેક્ટિસમાં પણ જો મુશ્કેલીઓ પડે અને નિરંતર એકનું એક, એકનું એક, એકનું એક ભગવાનને
પ્રાપ્ત કરવાની ઈચ્છા નો

એની પ્રેક્ટિસ, એ પણ જો ન બની શકે તો અભ્યાસે અપિ અસમર્થઃ અસિ ચેત, જો આ પ્રકારનો અભ્યાસ કરવામાં વારંવાર પુનઃ પુનઃ પુણ્યથી કરવામાં કર્મ કરવામાં જો શું તને અસમર્થતા લાગતી હોય તો હજી બીજો રસ્તો બતાવું, મકર્મ પરમો ભવ, તો તું જે કઈ કર્મ કરે છે તે મત કર્મ, તે મારું કર્મ છે એવું માનીને કર, મત કર્મ પર, મારા માટેના કર્મને પરાયણ થઈ જા, જે કઈ કર્મ કરે, જે કઈ તારા વડે થવાનું હોય પણ કરતી વખતે તારા મનની અંદર ભાવ જે છે એ કયો હોય, હું તો ઈશ્વરનું કર્મ કરું છું, હું ક્યાં મારું કર્મ કરું છું, જમવા બેઠો છું ઈશ્વરને માટે, હું મને જમાડતો નથી ઈશ્વરને જમાડું છું, આવું થાય અને આવું થાય તો ઉત્તમમાં ઉત્તમ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પછી કનિષ્ઠમાં કનિષ્ઠને આપણે ના અડાડીએ કે મારા મુખની અંદર જો હું કઈ મૂકું છું, મને કહેતા હતા એક વડીલ કે આપણું મુખ છે ને એને અગ્નિકુંડ માનીને આપણે હોમીએ તો એની અંદર પછી કોઈ તમાકુ ના હોમાય, એની અંદર ઉત્તમ વસ્તુઓ જ મુકાય, તું જે કઈ કર્મ કરે તે કર્મ હું આ ઈશ્વરને માટે કરું છું, યદ યદ કર્મ કરોમિ તત તદ અખિલમ તવારાધનમ, જે જે કઈ કર્મ કરે, આ વાત આગળ પણ કહેવાય છે અને એક વાર નહીં અનેક વાર કહેવાય છે, અહીં ઈશ્વર પ્રાપ્તિના સાધન તરીકે મનને એકાગ્ર કરવાની એક રીત તરીકે કહી છે, મનને સ્થિર કર, મન સ્થિર ન થઈ શકે તો એ માટેનો અભ્યાસ કર, અભ્યાસ પણ ન કરી શકે તો છેવટે આટલું કર કે જે કઈ તું કર્મ કરે છે તે ઈશ્વર માટે કર્મ કરે છે એવું તારા મનને દ્રઢતા પૂર્વક તું સમજાવી દે, જો આટલું કરીશ તો પણ તું મને પ્રાપ્ત કરવા તરફ જઈ શકીશ, કારણ કે આ ક્રમ જે ક્રમ બતાવ્યો આમ નીચે તરફ એ જ ક્રમ ઊંચે તરફ જવાનો છે, મારા માટે કર્મ કરતા કરતા કરતા કરતા તને એનો અભ્યાસ થશે, એનો અભ્યાસ થશે એટલે મન સ્થિર થશે, મન સ્થિર થશે એટલે મારી અંદર તારી બુદ્ધિ સ્થિર થશે, એટલા માટે મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી, તને સિદ્ધિ પ્રાપ્ત થશે, સિદ્ધિમ અવાપ્સ્યસી, સિદ્ધિ પ્રાપ્ત થશે, આટલું કરીશ તો પણ, અપી ત્યાં અપી છે પણ, તો પણ તને સિદ્ધિ તો પ્રાપ્ત થશે, કેવી રીતે થશે, મદર્થમ કર્માણી કુર્વન, મારે જ માટે બધા કર્મ કરતા કરતા આટલું પણ કરે, મારે માટે કર્મ કરે છે, જે કઈ કર્મ કરે તે બધું ઈશ્વરને, તે બધું અર્પણ પણ ઈશ્વરને, અને તે બધું થાય તો પણ ઈશ્વર માટે, અને જે છે તે પણ ઈશ્વર છે, કેવું સરસ, કે મારે જે કર્મ કરવાનું છે, સાંસારિક કર્મ હોય, પૂજા વગેરે વિધિનું કર્મ હોય, સામુદાયિક કર્મ હોય, સામાજિક કર્મ હોય, કર્મ કરવાની મારી ફરજ છે, કર્મ હું કરું છું પણ મારે માટે નથી કરતો, હું મારે માટે થઈને આ કર્મ કરતો નથી, બીજા કોઈને માટે પણ થઈને આ કર્મ કરતો નથી, હું તો જે કર્મ કરું છું તે ઈશ્વરને માટે કરું છું, પરમાત્માને માટે કરું છું, ભગવાનને માટે કરું છું, પરમ તત્વને માટે કરું છું,

દેખીતી રીતે તો હું કોકને માટે કરું છું, દેખીતી રીતે હું મારા વિદ્યાર્થીને ભણાવું છું, તો ત્યાં હું અને મારો વિદ્યાર્થી આ ના હોય તો હું ભણાવું છું તો ઈશ્વરને જ, આ કામ પણ હું ઈશ્વરને માટે કરું છું. મદર્થમપી કર્માણી કુર્વન, મારે માટે કર્મ કરતા કરતા પણ સિદ્ધિ અવાપ્સ્યસી, તું સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશ. સામાન્ય માણસને માટે વાત, એટલે એમ લાગે કે ભાઈ આ શક્ય નથી, આવું તો કેવી રીતે બને? હું બધા કર્મ ઈશ્વરને માટે કરું છું, હું મારે ત્યાં આવેલા મહેમાનને રાજી કરવા માટે સરસ મજાની રસોઈ કરું છું, એ માટે બજારમાં જઈને વસ્તુઓ લઈ આવું છું, પછી મગજમાં એમ રાખું છું કે ના હું તો ઈશ્વર માટે, આવું તો ના બને. આવું પણ વિચારે, બધું જ ઈશ્વર અર્થે કરીએ છીએ, પરમાત્મા માટે કરીએ છીએ, કશું જ પોતાને માટે કરતા નથી. એ રીતે બધા જ કર્મો પાછા કરવાના. આ પણ મુશ્કેલ થઈને ઉભું રહે તો શું? આવું બને કે આ પણ શક્ય ના બને? મનને સ્થિર કરવાનું શક્ય ના બને, અભ્યાસ કર, અભ્યાસ શક્ય ના બને, મદર્થ કર્મ કર, મદર્થ કર્મ કરવાનું ના બને તો ઈશ્વર અર્થે કર્મ કરવાનું ના બને તો અથઈ તદપ્ય શક્તોસ.

मत योगम आश्रितः, ઈશ્વરના યોગને આશ્રિત થઈને, યોગને આશરે એટલે ઈશ્વરની સાથેના સાનિધ્યને સમજીને હું જે કંઈ કરું છું તે ઈશ્વર માટે કરું છું એવા ભાવથી કર્મ કરવા માટે જો તું અશક્ત હોય અથવા એતદપિ અશક્તઃ અસી, એ માટે પણ જો તું અશક્ત હોય, શેને માટે? તો કર્તુમ મદ યોગમાં આશ્રિત, મારા યોગનો આશરો લઈને આજે તને કહ્યું હું સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, સાધના કરવી પડશે, સાધના કરવા માટે સાધન લેવા પડશે, સાધન આ છે, સાધન ચતુષ્ટય એમ વેદાંતમાં કહે છે ને, આ સાધનોની ચર્ચા છે, આ સાધન છે, એક સાધન બતાવ્યું, એનાથી સરળ બીજું સાધન બતાવ્યું, એનાથી સરળ ત્રીજું સાધન બતાવ્યું, હવે આ તો સાવ સહેલું હતું કે જે કંઈ કરે તે મદર્થે કરે છે, ઈશ્વર અર્પણ કરીને કર, એ પણ જો ન કરી શકે તો એમાંય મુશ્કેલીઓ આવશે, મેં હમણાં જ જણાવી થોડી મુશ્કેલીઓ, એમાં પણ મુશ્કેલીઓ આવશે, તો મૂળભૂત વાત આવી ગઈ તોની, સર્વ કર્મ ફલ ત્યાગમ તત

0: मन, बुद्धि, इंद्रियों આ બધા ઉપર જય કર્યો છે તો આ સર્વ કર્મ ફળ ત્યાગ શક્ય બનશે. ક્યાંય બધું બહુ સહેલું સહેલું છે એમ નથી, લાગે કે આ સહેલું છે, આપણે ફળ ત્યાગ કરીશું, પણ સ્વાદિષ્ટ વસ્તુ ભાવે ને સ્વાદિષ્ટ ના હોય ન ભાવે, એ ભાવે ને ન ભાવે એમ જો જીભને ને મનને ખબર પડી તો ફળ ત્યાગ ક્યાં થયો? ફળનો સ્વીકાર થયો. સુંદર સાંભળવું ગમે ને ખરાબ સાંભળવું ના ગમે, સંગીત ગમતું હોય, સંગીતમાં શાસ્ત્રીય સંગીત ગમતું હોય તો આ ગમે ને આ ના ગમે એમ આવ્યું તો કર્મફળનો ત્યાગ થયો નહીં, તો કર્મફળની અપેક્ષા રહી અને અપેક્ષાએ એ કર્મ કરવાનું રહ્યું. આ તો મુશ્કેલ કામ થઈ ગયું વધારે. એટલે યથાત્મવાન, આત્મા ઉપર વિજય મેળવી જોઈએ. આત્મા ઉપર એ જાત ઉપર, શરીર ઉપર, શરીર ઉપર એટલે ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર, આ તો કરવું જ પડે, એ તો આવશે જ વહેલા મોડા. અને આટલું જો કરે મનને એમ કે આપણે આ ફળ માટે આ કામ કરતા નથી તો એ કામ ઈશ્વર અર્પણ થઈ ગયું, ઈશ્વર અર્પણનો અભ્યાસ થયો એટલે મન સ્થિર થઈ ગયું. તો આ ચલ સહેલું સાધન તને સહેલું લાગે તેવું સાધન તને બતાવ્યું કે અથ એતદપી અશક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ તો સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. તો પ્રયત્ન પૂર્વક તું શું કર, સર્વ કર્મોના ફળનો ત્યાગ કર, ફળ માટે થઈને કામ કરનારો ન બન. 11મા શ્લોકમાં આ કહ્યું છે કે બધા કર્મોના ફળનો ત્યાગ કરતા જો શિક્ષો તો પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકશે, જંગલમાં જવાની જરૂર નથી, પર્વત ઉપર જવાની જરૂર નથી, સંસારથી દૂર જવાની જરૂર નથી, થઈ શકશે. સર્વ કર્મના ફળનો ત્યાગ કરીને ઈશ્વર પ્રાપ્તિ થઈ શકશે. 12મા અધ્યાયનો 11મો શ્લોક આવું કહે છે. તો આપણે અહીંયા આજે સર્વ કર્મ ફળના તરફની આસક્તિનો ત્યાગ કરવા રૂપી સાધનને સમજીને આગળ ભગવાન શું કહે છે એ માટે જિજ્ઞાસા સેવતા થઈએ, આપણે ત્યાં સુધી સમયની મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ અને અટકીએ છીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.
2: આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે, તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપ સૌને અંતરથી આવકારું છું. ગત એપિસોડમાં આપણે જાન પ્રસ્થાન સુધીના પ્રસંગોની વાત કરી હતી. હવે આજે આપણે જાન જોડીને પરણવા જતા મુરતિયાની વાત કરીશું.

મિત્રો, પહેલાના સમયમાં આજના જેટલા રસ્તાઓ અને વાહન વ્યવહારનો વિકાસ થયો નહોતો, એટલે મોટે ભાગે પગપાળા જ આવાગમન કરવું પડતું અથવા તો ગાડા કે ઊંટગાડાઓનો સહારો લેવો પડતો. આજના સમયની જેમ બહુ દૂર દૂર જાન લઈને જવાની ન હોય, લગભગ વધુમાં વધુ 15 કિલોમીટર સુધીમાં જ એનું ગંતવ્ય સ્થાન એટલે કે વેવાઈનું ગામ હોય. એ વખતે સાયકલ પણ ભાગ્યે જ જોવા મળતી અને એના માટે પણ લાયસન્સ લેવું પડતું. ગામડામાં મોટા ભાગે બધાનો વ્યવસાય ખેતીનો જ હોય એટલે બધાની જાન બળદગાડામાં જ જતી. બાળકો, સ્ત્રીઓ અને વરકન્યા ગાડાઓમાં બેસતા તો મોટાભાગનો પુરુષ વર્ગ પગપાળા ચાલતો. વરકન્યાના ગાડા અને બળદને જરા વિશેષ રીતે શણગારવામાં આવતું, એને વેલડું કે વરવેલ કહેવાતું. ગાડાઓમાં બેઠેલી જાનડીઓ રૂપે રહેલી ગામડાની ગોરી એટલે કે ગાતા પંખી, એ કલરવ પણ કરે અને કલબલ પણ કરે. ગાડામાં બેઠેલી જાનડીઓ વરરાજાના શણગારનું વર્ણન કરતા ગાણા ગાતી હોય અને વરને વખાણતી પણ હોય. હવે પછીના ગાણામાં વરરાજાએ પહેરેલી સુંદર ટોપીનું વર્ણન છે. આ ગાણું પાટીદાર કોમમાં વિશેષ ગવાય છે. તો આવો સાંભળીએ, લીલી ટોપીને પીળો ભરત ભરેલો.

જોયું મિત્રો, આવી ભરત ભરેલી ટોપી પહેરીને જ્યારે વરરાજા ગામના ચૌટામાં નીકળે એટલે મોટા મોટા પૈસાદાર શેઠિયાઓ પણ એને પ્રશ્ન કરે કે ભાઈ આ ટોપી ક્યાંથી લાવ્યા, કોની પાસે આવો ઉમદા ભરતકામ કરાવ્યું, અને પછી વરરાજા એનો ઉત્તર આપે. આમ આ ગાણામાં વરરાજાનું મહત્વ પણ વધાર્યું છે. હવે પછીનું જે ગાણું છે એમાં વરકન્યાની લગ્ન કરવાની તાલાવેલી કે ઉત્સાહનો ભાવ પ્રગટ થાય છે. ગામડાના ધૂળિયા રસ્તામાં ઢોલના તાલે, જાનડીઓના ગાણા કે ઠઠ્ઠા મશ્કરીઓના સથવારે જ્યારે દૂરથી વેવાઈનું ગામ દેખાય ત્યારે જાનડીઓ ઉત્સાહમાં આવીને જોર જોરથી ગાણા ગાવા માંડે, અને જાણે બળદને પણ એની જાણ થઈ જતી હોય એમ બળદના પગ પણ દોડવા લાગે, અને એના ગળે બાંધેલા ઘૂઘરાઓનો ખણખણ અવાજ પણ પેલા ઉત્સાહમાં અનેરો રંગ ઉમેરે, જેથી પ્રેરાઈને જાનડીઓ ગાય કે લગન બાજોઠીઓને સુથારે ઘડીઓ રે. તો આવો આ ગાણું હવે સાંભળીએ.

જોયું મિત્રો, આ ગાણામાં વરકન્યા વચ્ચે થોડો લાગણી ભર્યો સંવાદ પણ છે. એમાં લગ્ન માટે ઉતાવળી બહાવરી બનેલી કન્યા વર રાજાને કાગળ લખીને મોકલે છે કે તમે લગ્ન માટે ક્યારે જાન લઈને આવો છો, હવે હું તમારા વિરહમાં એકલી રહી શકું એમ નથી. તો સામે વરરાજા એનો જવાબ આપે છે કે તારા ગામે તને પરણવા કેમ કરીને આવું, રસ્તામાં તો અફાટ જળથી ભરેલો દરિયો છે, તેને કેવી રીતે પાર કરીને આવું. પરંતુ અંતે ગમે તેવા સંકટો વેઠીને પણ વરરાજા કન્યાને પરણવા પહોંચે છે. મિત્રો, અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે કન્યા પોતાના પતિ માટે રાણીના જાયા શબ્દનો પ્રયોગ કરે છે. રાણીનો જાયો એટલે રાજકુમાર, અને દરેક કન્યા માટે પોતાનો પતિ એ સ્વપ્ન રાજકુમાર જ હોય. કેવી સુંદર શબ્દોની ગૂંથણી છે આ ગાણામાં. હવે પછીનું જે ગાણું છે એમાં વેવાઈની ઠેકડી ઉડાડવામાં આવી છે. ગાડામાં જઈ રહેલી જાનને વેવાઈનું ગામ દૂરથી દેખાવા લાગ્યું, એટલે આ આવ્યું ગામનું ગોંદરું એ જોઈને જાનડીઓ ઉત્સાહથી ચાનક ચડે છે, અને ગામ તથા વેવાઈને જોઈને મુસાફરીનો બધો જ થાક ઉતરી જાય, અને વેવાઈ જાણે બિચારો ગરીબડો બાપડો હોય એમ એની ઠેકડી ઉડાડતું હોય છે. એમ આ ગાણું આપણે સાંભળીએ, જેમ કે આવ્યા આવ્યા ગામ.

તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

માત્ર પાપડ અને કપડાં જ સુકાતા ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર, હું છું આરઝ અંજલી અને આજે તમને હું લઈ જવાની છું અજબ ગજબ સફર પર. યસ, સફર વિથ અંજલીમાં આજે હું તમને એક અજબ અને ગજબ વાત કહેવાની છું. ઇંગ્લેન્ડના થોમસ બસબીની શાપિત ખુરશી જેના પર બેસનારા બધા મોતના મુખમાં ધકેલા.

આવી ગયા. તમે કહેશો એવી કોઈ ખુરશી પણ આવે? ચાલો હવે વાત નીકળી છે તો પૂરી કરી જ દઈએ. દુનિયામાં એવી અનેક વસ્તુઓ છે જેને શાપિત માનવામાં આવે છે. પ્રેત આત્માના પ્રભાવવાળી આ વસ્તુઓ શાપિત હોય એટલે અનેકના મોતનું કારણ બને છે. યુનાઇટેડ કિંગડમના થ્રિક્સ મ્યુઝિયમમાં રહેલી એક શાપિત ખુરશીને

0: તેણે ટૂંક સમયમાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. હવે આવી તો કેવી શાપિત ખુરશી કે જેના પર બેસીએ તો એ આપણા મોતનું કારણ બને. કેમ એ શાપિત બની અને એના પાછળનું રહસ્ય શું છે એ આપણે જાણીશું રેડિયો પાલમપુર 90.4 FM પર. હું આરજે અંજલિ આ સફરને આગળ વધારીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

વેલકમ અગેન. આપણે વાત કરી રહ્યા હતા એક શ્રાપિત ખુરશીની. 18મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડના નોર્થ યાર્કશાયરના થીટ્સમાં થોમસ બસબી નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેનું એક સાથી હતું જેનું નામ ડેનિયલ ઓટી હતું. બંને સાથે મળીને નકલી સિક્કા બનાવવાનું કામ કરતા. એ ઉપરાંત

0: બીજા ગુનાહિત કામ પણ કરતા. થોમસ બસ્પીએ ડેનિયલની પુત્રી એલિઝાબેથ સાથે લગ્ન કરી લીધા હતા, એટલે ડેનિયલ તેનો સસરો બની ગયો હતો. એમના ધંધાકીય કામ બાદ બંને એક શરાબગૃહમાં જતા અને ત્યાં ખૂબ દારૂ પીતા. એ બારમાં થોમસ બસ્પી હંમેશા એની મનગમતી એક ખુરશી પર બેસતો. પછી તેને તે ખુરશી સાથે ભારે લગાવ થઈ ગયો. તેણે બારના માલિકને કહ્યું હતું કે તેણે એ ખુરશી તેના માટે કાયમ રિઝર્વ રાખવી, કોઈને તેના પર બેસવા ન દેવા. તેની જોહુકમી અને ગુંડા ગર્દીથી તેનો માલિક પણ ગભરાતો, તેથી તે ખુરશી હંમેશા રિઝર્વ રાખતો. થોમસ બસ્પીની આ ગુંડાગર્દીથી બારનો માલિક પણ ગભરાતો. શું ક્યારેય એ ખુરશી પર કોઈ બીજા ગ્રાહકને બેસવા દીધું હશે કે નહીં? એના પછી શું થાય છે? કેમ આ ખુરશી શ્રાપિત બની જાય છે? એના વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વેલકમ અગેન, ધીસ ઇઝ આર્જાંજલિ, અને આપણે આજે એક અજબ ગજબ સફર પર છીએ. સફર એક શ્રાપિત ખુરશીનો. આપણે પહોંચ્યા હતા જ્યાં થોમસ બસ્પી બારના માલિકને ખુરશીને હંમેશા

0: હંમેશા માટે રિઝર્વ રાખવાનું કહે છે. એક દિવસ ડેનિયલ અને થોમસ બસ્પી વચ્ચે ઝઘડો થયો. બંનેએ ચિક્કાર દારૂ પીધો હતો. તે વખતે ઝઘડાને કારણે સસરા ડેનિયલે જમાઈ બસ્પીની સૂચનાનો ભંગ કર્યો અને તે પેલી ખુરશી પર બેસી ગયો. એનાથી બસ્પી વધારે ગુસ્સે ભરાયો અને ડેનિયલને ખુરશી પરથી ઊભા થઈ જવાનું કહ્યું. ડેનિયલે તેની વાત માની નહીં, એટલે દારૂના નશામાં બેકાબુ બનેલા બસ્પીએ ડેનિયલની હત્યા કરી નાખી. એમાં એને રોકવા જે વચ્ચે પડ્યા હતા તેમણે પણ બસ્પીએ મારી નાખ્યા. પોલીસે તેની ધરપકડ કરી. તે પછી તેને ફાંસીની સજા કરવામાં આવી. જે દિવસે તેને ફાંસી આપવાની હતી તે દિવસે તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. તેણે જણાવ્યું હતું, મારા એ મનગમતા બારમાં એ મારી પ્રિય ખુરશી પર બેસી મારે શરાબ પીવો છે. તેની ઈચ્છા પૂરી કરવામાં આવી. તે વખતે તેણે બારના માલિકને કહ્યું હતું, આ મારી ખુરશી મારા મરણ પછી પણ ખાલી રાખજો. જે એના પર બેસવાની હિંમત કરશે તે ચોક્કસપણે આકસ્મિક મોતનો ભોગ બનશે. બારની સામે સેન્ટ હટન રોડ પર અત્યારે જ્યાં A61 અને A67 ક્રોસ રોડ આવેલા છે ત્યાં બસ્પીને ફાંસી આપવામાં આવી. તે વખતથી તે ખુરશી શ્રાપિત બની ગઈ. તે 1702નું વર્ષ હતું. આ વાત તો હતી 1702ની, પરંતુ એના પછી આ ખુરશી અહીંયા સુધી કેવી રીતે પહોંચી? આ વર્તમાનની વાત છે. આ મ્યુઝિયમ સુધી એ કેવી રીતે પહોંચી એના વિશે પણ આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: થોમસ બસ્બીનો પ્રેતાત્મા અવારનવારથી ખુરશી પર આવીને બેસતો. તે ખુરશી શ્રાપિત છે, કોઈએ તેના પર બેસવું નહીં એવી સ્પષ્ટ સૂચના તેના પર લખી દેવામાં આવી. તેમ છતાં જેણે તેના પર બેસવાનો પ્રયત્ન કર્યો તે બધા અકારણ આકસ્મિક મોતને ભેટ્યા હતા. એટલે એ પબના માલિકે તેને પબ ટોની અનર્સોને વેચી દીધું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેનેડિયન એરમેન જે સ્કિપ્ટન ઓન સ્વેલ ખાતે નિયુક્ત થયા હતા તે એ શરાબગૃહની મુલાકાતે ગયા હતા. તેમાંના ઘણા કુતૂહલવશ વારાફરતી તેના પર બેઠા. થોડા જ વખત બાદ મેઇનલેન્ડ યુરોપના બોમ્બિંગ મિશન પર તે ગયા. તે વખતે તે ખુરશી પર બેસનારા તમામ માર્યા ગયા. 1970ના દશક દરમિયાન એ ખુરશી પર બેસનારા તમામ મોતના મુખમાં પ્રવેશી ગયા હતા. 1967માં 2 રોયલ એરફોર્સ પાયલટ તેના પર બેઠા અને બસ્બીના શ્રાપના પ્રભાવથી ત્યાંથી તેમના ઘેર જતા હતા ત્યારે રસ્તામાં એમના વાહન અકસ્માતનું ભોગ બનતા મરણ પામ્યા હતા. થોડા દિવસ બાદ લશ્કરનો એક મેજર તે બારમાં ડ્રિંક લેવા આવ્યો. બારમાં એક ખુરશી ખાલી નહોતી. તે બસ્બીની ખાલી ખુરશી જોઈ ત્યાં બેસવા ગયો, પણ અનર્શાએ તેને એમ કરતા અટકાવ્યો. તેણે શ્રાપ અને તેનાથી થતા મરણની અનેક ઘટનાઓથી વાકેફ કર્યો, પણ મેજર આવી વાતમાં વિશ્વાસ રાખતો નહોતો એટલે તે એના પર બેસી ગયો અને ડ્રિંક પીને ત્યાંથી નીકળી ગયો. આગળ શું થયું એ મેજર સાથે જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વેલકમ અગેન, ધીસ ઇઝ આરજે અંજલી. આપણે વાત કરી રહ્યા હતા શ્રાપિત ખુરશીની. આજની આ અજબ ગજબ સફરમાં તમને શ્રાપિત ખુરશી વિશે જણાવું છું. જ્યારે મેજર તેના પર બેસીને ડ્રિંક પીને ત્યાંથી નીકળી ગયો, ઘેર પહોંચતા જ તેના શરીર અને મનમાં કંઈક વિચિત્ર બનતું હોય એવું એને લાગવા માંડ્યું. તેને અર્ધ બેભાન અવસ્થામાં બારની બસપીની ખુરશી દેખાયા કરતી અને કોઈનો અવાજ સંભળાતો. તું મારી સૂચનાનું ઉલ્લંઘન કરીને ખુરશી પર બેઠો, હવે તારું મરણ નક્કી છે. 2-4 દિવસમાં તે કોઈ વિચિત્ર બીમારીનો ભોગ બન્યો અને મરણ પામ્યો. એક દિવસ એક યુવાન મજૂર ખૂબ થાકી જવાને કારણે પેલી સૂચના વાંચી હોવા છતાં તેના પર બેસી ગયો. બીજે દિવસે

0: એક ઊંચા મકાનની છત પર મજૂરીનું કામ કરી રહ્યો હતો ત્યારે એક વિચિત્ર ઘટના બની. તે મોટા અવાજે ચીસો પાડવા લાગ્યો. મને કોઈ નીચે કૂદકો મારવાનું કહ્યા કરે છે. મને એમ લાગ્યા કરે છે કે જો હું એમ નહીં કરું તો તે મને ધક્કો મારી દેશે. એની સાથીદાર બીજા મજૂરોએ કહ્યું, પણ તું ઊભો છે ત્યાં, તારી આજુબાજુમાં કોઈ જ નથી. ત્યાં એક અકલ્પ્ય ઘટના બની. બીજા બધા મજૂરોએ જોયું કે પેલો યુવાન મજૂર ફૂટબોલની જેમ અધ્ધર થયું અને પાછળથી કોઈએ તેને લાત મારી હોય તેમ નીચે પડ્યો અને તેનું ઘટના સ્થળે મરણ થઈ ગયું. આ શ્રાપિત ખુરશીના કારણે આટલી બધી ઘટનાઓ થઈ, પરંતુ પછી એક ખુરશી સાથે શું થયું? એ મ્યુઝિયમમાં કેવી રીતે પહોંચી એના વિશે હું તમને જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર, અજબ ગજબ સફરમાં હું આરજે અંજલી તમારું સ્વાગત કરું છું. આજે એક શ્રાપિત ખુરશીની અજબ ગજબ વાત લઈને આવી છું. જ્યારે આ શ્રાપિત ખુરશીથી ઘણા બધા હાદસાઓ થવા લાગ્યા ત્યારે મોતની સતત બનતી ઘટનાઓથી કંટાળીને અનર્શાએ 1978માં ખુરશી થિર્ક મ્યુઝિયમને આપી દીધી. તેના અધિકારીઓએ તેનું કલંકિત ઇતિહાસ જાણ્યા પછી કોઈ તેના પર જાણી જોઈને કે અજાણતા બેસી ન જાય તે માટે તેને છત સાથે સાંકળ બાંધી તેના છેડે ખુરશી બાંધી અધ્ધર લટકાવી દીધી. તે પછી તેના થકી થતી મરણની લાંબી વણઝારનું અંત આવ્યું. ટેલિવિઝન પ્રોગ્રામ અનસોલ્વ મિસ્ટ્રીઝમાં અને બિયોન્ડ બિલીફ ફેક્ટ ઓર ફિક્શનના એપિસોડમાં તથા સ્ટ્રેન્જ હેપનિંગ્સ જેવા પુસ્તકોમાં મૃતાત્મા બસપીની શ્રાપિત ખુરશી વિશે માહિતી આપવામાં આવી છે. આજની આ અજબ ગજબ વાત તમને કેવી લાગી મને જરૂરથી જણાવજો, જેથી હું આવી વાતો તમારી માટે લઈને આવતી રહું. આજની આ જે વાત મેં તમને જણાવી તે દેવેશ મહેતાએ લખેલી છે ગોચર અગોચર લેખમાં, અને મેં આ વાત સતદલ મેગેઝિનમાંથી લીધી છે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા

0: આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજનો શો તમને કેવો લાગ્યો? શું આ અજબ ગજબ સફર તમને ગમી કે ડરામણી લાગી? શું આવી વાતો તમને જાણવી ગમશે કે નહીં? તમારો ફીડબેક મને મોકલાવશો જેથી આવા શો તમારી માટે લેતી આવું. તમે અમને તમારા ફીડબેક, મેસેજ, રિવ્યૂઝ મોકલાવી શકો છો અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. ચાલો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ, પરંતુ તમે મને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો રેડિયો પાલનપુરની એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને હા, હવે અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, એટલે ઓનલાઈન તમે રેડિયો ગાર્ડન પર સર્ચ કરીને ઉત્તર ગુજરાત વિભાગમાં જઈને આપણું રેડિયો પાલનપુર સર્ચ કરીને અમને સાંભળી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ. અમારા દરેક આરજીના શો સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગાંવ મેરી ધરોહર. મારું ગામ

0: આજે જ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512-9966-88 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: હલ્લો પાલનપુર, 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુદામ મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાઉં છું. આ નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભિ અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી, અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે, તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી

તેને મદદ કરતા હતા, એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગૂંજ ઊભી થઈ. સુરભી ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભીને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો? વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભી ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુદા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંજવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી, અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? શાણા માણસોએ કહ્યું જ છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી

લેશો. તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતા અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભિ અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની

0: સ્વાવલંબન ને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.
1: મીનાક્ષી, બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી ટટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભિ પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી, અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમ લાગ્યું. સ્પષ્ટ હતું કે સુરભિ એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો, એ બદલ હું આરજે AR વધુ ને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યો છું. એક રિક્ષા તેમની પાસે થોબી અને બંને પ્રેમી પંખીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો અને એટલે થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ મારે તમને કંઈક વાત કરવી છે. સુરભિ તો મારી બહેન જેવી છે. મનહરલાલ બારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું જ ઘર છે ને. મેં સાંભળ્યું છે કે સુરભિ આજકાલ એક ગોપીનાથ નામના યુવક સાથે ઘણું હરેફરે છે. અને પછી આગળ વાત ક્યાં વધી, ક્યાં અટકી એ માણવા માટે મારી સાથે જોડાયેલા રહો આ વિરામ બાદ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો, એમ વાત છે. શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો RJAR સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, આ ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુ

ના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ બીએસસી પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપરતળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જ આણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતાની વહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભીએ પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: નીલાબાના સુરભિ વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય અને જો સુરભિ પણ તેને સાચો પ્રેમ કરતી હોય તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભિ પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુ. મંદિરે જઈને સુરભિ પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી, એક શાંત ચિત્ત પિતા, આખું દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા

એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભપકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભી તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં. અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું. અને હવે આ વાત ઘરમાં જાણ થઈ હતી. હવે શું થશે, પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા. પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી તું તો તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા અને બીજી બાજુ જોઈ લે અનિતાને, જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભા જ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

તેને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય. પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે. કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે. તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તે તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું. એ વાત ખરી, પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભી ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળઝળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપજ નથી. જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો જ અમને જણાવજો. પૈસાની ચિંતા ન કરતા અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દેવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા? મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો આ વાતને આપણે માણીશું આગળ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ

0: જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: નીલાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને નરમાશથી કહ્યું ખરું કે જો કોઈ આવો મૂર્તિઓ તેમના ધ્યાનમાં આવશે તો તેઓ જરૂર તેમને જણાવશે, પણ તેમની પીઠ પાછળ તેઓ તેમની મશ્કરી કરી લેતા હતા. તે પાગલ જ થઈ ગયા છે. તેમની પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે. શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે? અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJER સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભિ અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં આ વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભિના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું. આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી. બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય. 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: બધા જ વિરોધ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરીને નીલાબા બોલ્યા, એ આપણી એક જ તો દીકરી છે.

આપણે તેઓની બધી માગણી પૂરી કરીશું. શું આપણા બેઉ દીકરાઓને આપણે સારી રીતે ભણાવ્યા નથી? પોતાની બહેનના લગ્ન માટે તેઓ ભલે લોન ન લઈ શકે, જરૂર પડશે તો આપણે ઘર પણ વેચી નાખીશું, મને કોઈ પરવા નથી. નીલા, શું આ ઉંમરે આપણે ઘર વેચીને અમેરિકા રહેવા જવું, કે પછી કોઈ ભાડાના ઘરમાં તને રહેવું પસંદ છે? આપણી જે શક્તિ હોય તે મુજબ જ ખર્ચ કરવું જોઈએ. આ ખર્ચાળ વાટાઘાટામાં પડવા જેવું મને નથી લાગતું, મનહરલાલે જવાબ આપ્યો. મને ભાડાના ઘરમાં રહેવામાં સહેજે વાંધો નથી, નીલાબા તાડુક્યા, પણ મારી દીકરી અમેરિકામાં આરામથી રહે તેટલી જ મારી ઈચ્છા છે. લક્ષ્મણભાઈએ થોડું દબાણ કર્યું એટલે એમ નક્કી થયું કે મૂર્તિઓ શેખર બીજે દિવસે સુરભીને જોવા આવી જાય. નીલાબાને મન તો આ લગ્ન હવે નિશ્ચિત જ હતું. આમ તો સુરભી સામાન્ય દેખાવની જ છોકરી હતી, પરંતુ તેની માતાની વહાલભરી આંખોમાં તેનું રૂપ એક સોળે કળાએ ખીલેલા ચંદ્રમા સમૂહ હતું. સુરભી વાંચન માટે પણ સાધારણ કક્ષાની નવલકથા જ પસંદ કરતી, છતાં તેની માતાને મન તે ખૂબ મોટી વાચક અને હોશિયાર હતી. સુરભી ઘણી છોકરીઓની જેમ આળસુ પણ હતી અને સવારે 9 વાગ્યા સુધી પથારીમાં આળોટ્યા કરવાનું તેને ગમતું, પણ તેની માતાને મન તો તે ખૂબ જ શાણી અને વિવેકવંત હતી. વળી સુરભી માટે ફિલ્મોના ગીતો સાંભળવા અને વખત પસાર કરવો એ સમાન હતું, અને તેની માતાને મન તેની પાસે સંગીતની એક કળા પણ હતી. બધી જ માતાઓ પાસે હોય. પછી શું થયું એ માણવા આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારે મને 95-12-99-66-88 પર તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે પછી એક્સ પર, અને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ને આઈટ્યુન્સ સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો અને તેમાં પણ રહેલા વિવિધ ઇમેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી DM, લાઇક, મેસેજીસ અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. ફરી મળીશું. આ સાથે વિશ્વના કોઈપણ ખૂણામાં આ સાચા પાલનપુરીના અવાજને પહોંચાડવા તમે રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના બિંદુને ક્લિક કરીને અમને સાંભળી શકો છો. ફરી મળીશું, અને ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અલવિદા દોસ્તો.

0: in and form a stable particle called a molecule of hydrogen. A water molecule is made up of two hydrogen atoms and one oxygen atom. You will learn about atoms and molecules in higher grades. On the bottom right of the page, we have a picture of a boy climbing a staircase. This chapter ends here.
1: Curiosity. You were just listening to this audiobook, Textbook of Science for Grade 8. Narration, Gaurav Marwa. Sound recordist, Virendra Rawat. Assistance in production, Amarjeet Sarkar. Directed and produced by Vimlesh Chaudhary. This audiobook is brought to you by CIET NCERT, New Delhi, India.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આવ્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, सांभता रहो रेडियो पालनपुर 90.4 FM। ओ मारा
1: पालनपुर। दरेक गाम पासे एक कहानी होय छे, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ। ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ, મેરા ગામ મેરી ધરોહર। મારું ગામ।

0: આજેજ મળીએ પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ, ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક

0: થવના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરું અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9592966888 પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો બાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: ની કડાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડૉક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રકાશભાઈ, હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે તો એ બંને અલગ કઈ રીતે પડે છે ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન, કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કહેતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઊભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોઈએ છીએ. જ્યારે તમે જે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનું આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા
0: હોય છે. અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીઓનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી બેન, તો ખરેખર માછલી મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPT જે ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને એટલે કે કોઈ જળાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાણીનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPT લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવો તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી

શકતા, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પંપેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરી કલ્ચર કહીએ છીએ, દરિયાનું ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ

0: દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ. તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવ બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફિશ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ કે જેની અંદર આપણે કહીએ કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય. એની અંદર સારા ખોરાક પણ હોય છે પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે. એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન કહી શકાય.
1: કરી શકાય કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્યપાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે. ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું અને હવે સરકાર શ્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે. તેનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભામરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકાર જલજ વનસ્પતિ થઈ જતી હોય છે અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેનને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહુ, મ્રિગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે. અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 89% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ ઘ્રાસ કાપ. જે મેં કીધું કે ગામ તારાઓ માટે મિત્રો જો ઘ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા, રોમ, રીગલના સાથે તો આપણે ગામ તારાઓ પણ ચોખ્ખા રહેશે અને જે તારાઓની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે. એટલે આ રીતે ગામ તારાઓનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકોએ નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તળાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના અને એમને તાલીમ આપીને એવા ગામ તળાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2 હેક્ટરમાંથી કરતા હોય છે અને નાના તળાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તળાવ, 1 હેક્ટરનું તળાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કહે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ

0: માલ ઊભી થઈ છે, તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
1: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એમ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ, એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ, એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબે એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો?
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં 3 જાતો છે, એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ગ્રાસ કાર્પ કે જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ગ્રાસ કાર્પની વાત કરું મેં તો ગ્રાસ કાર્પ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણા તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે આ કટલારો મ્રિગલ છે એ ઝૂ પ્લેન્ક્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે કહે ઝૂ પ્લેન્ક્ટોન એનો ખોરાક ફાયટો પ્લેન્ક્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ગ્રાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ, એટલે મેક્રોબિકેમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મ્રિગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે, એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી
1: શકીએ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દેશે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે કે એ બહુ જરૂરી છે, કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું, તમારું તરાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી

0: આપણે પાણી કાઢી શકીએ એવું છે, તો એને પહેલાં પાક લીધા પછી તરાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તરાવના તરીય સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના, એનું ઓક્સિડેશન થશે અને તરાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તરાવને ખાલી કરી ન શકતા, ગામ તરાવ હોય કે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તરાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પ્રચુરણ માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે, સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે. તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ, સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તરાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે, એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની, તો જમીનની સુધારણા એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે, એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે, એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે, એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે, નાખતા હોય છે, એ પહેલાં તરાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તરાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી, જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે, ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડોક્ટર સાહેબ, જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી.
1: અચ્છા.
0: શરૂઆત પર જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામ તરાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે, તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી ઉપર તરતી વનસ્પતિ પણ હોય છે, જેવી રીતે અઝોલા, લેમના એ પ્રકારની છે, તો એને આપણે જો દૂર કરવી હોય તો મેકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધી અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે હૂક હોય છે કે દાતરડું હોય છે એનાથી પણ એના ડાળખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, એવા મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે મશીનથી ચાલતું, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે, જેવી રીતે 2,4-D છે એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ, ગ્લાયફોસેટ છે એનો પણ, સિમેજાઇન છે, એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. પણ જેનું પ્રમાણ છે એ તરાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાના થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે, એવી ઘાસકાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે, એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ.
1: બરાબર. પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડોક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણો મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ એ બિયારણમાં સાથે જો આ બધી પ્રચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે.
1: અચ્છા.
0: બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી, પણ ઓક્સિજન જે તરાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણો જે જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ

0: એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે અને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે અને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરિફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીને પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુંડ માછલીને પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલા મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવીએ ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પરચુંડ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એમ કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ, એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર 1000 ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે, એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછી
2: સાંભળો. શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
3: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
4: હર ઘર

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.

આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા ફરમાઈશ કાર્યક્રમની. આપણને દર વખતે ઘણી બધી ફરમાઈશો આવતી હોય છે અને આ દરેક ફરમાઈશની અંદર કેટલાક લેટેસ્ટ સોંગ્સ હોય છે, કેટલાક જૂના સોંગ્સ હોય છે અને તમે જે ફરમાઈશ મોકલો છો એ ફરમાઈશ અમે ચોક્કસથી વગાડીએ છીએ અને બહુ મજા આવે છે કે તમે તમારો આ પ્રેમ અમને આપતા રહો છો. આજે આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે સમર. સમર આપણને ફરમાઈશ કરી રહ્યા છે હમણાં લેટેસ્ટમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ બેરન. એની લેટેસ્ટમાં બેરન સોંગ ચાલી રહ્યું છે અને આ બેરન સોંગ ઉપર તમે જુઓ તો કેટલી બધી રીલ્સ ને કેટલા બધા વિડીયોઝ આવી ગયા છે. તમને બધાને આ સોંગ યાદ જ છે અને બધાને અત્યારે તો મોઢે જ છે અને જોવા જઈએ તો આની ઉપર જે નવી નવી રીલ્સ બની છે ને એ બહુ યુનિક છે. તો સમર આપણને ફરમાઈશ કરે છે કે તેમને આ બેરન સોંગ અત્યારે કરન્ટલી બહુ પસંદ છે અને કરન્ટ ફેવરિટ સોંગ તરીકે તેઓ આપણને ફરમાઈશ કરી રહ્યા છે. આ સોંગ નોર્મલી હરિયાણવી સોંગ છે કે જે પોપ ફોક ટાઈપનું સોંગ છે અને આ સોંગ જે છે એ બંજારે બ્રધર્સ એટલે કે સુમિત અને અનુજ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ સોંગની જે તમે પોપ્યુલારિટી જુઓ ને તો અત્યારે બધે તમને આ સોંગ સાંભળવા મળશે દરેકના મોઢે. તો ચાલો સાંભળીએ આ મોસ્ટ કરન્ટલી પોપ્યુલર સોંગ બેરન.

આજને આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મોહસીન. મોહસીન આપણને ફરમાઈશ કરી રહ્યા છે જબ વી મેટનું સોંગ ના હૈ યે પાના, મતલબ તુમસે હી. આ સોંગની વાત કરીએ તો આ જબ વી મેટનું સોંગ એ બહુ ફેમસ સોંગ છે અને જબ વી મેટ મૂવી એ 2007માં આવેલી. મોહસીન આપણને કહે છે કે એમને જબ વી મેટ મૂવી અને એના સોંગ બહુ પસંદ છે. સ્પેશિયલી એમને ફેવરેટ કરીના કપૂર છે, એટલે કરીના કપૂરના દરેક સોંગ એમને બહુ ગમતા હોય છે. મોહસીને આપણને જે ફરમાઈશ કરી છે એ સોંગ જબ વી મેટનું છે અને જે મોહિત ચૌહાણ દ્વારા

આવી છે, પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવી છે. આ સોંગની ખાસિયત જોઈએ તો એના જે એક એક લિરિક્સ છે એ બહુ સમજવા જેવા છે. જ્યારે તમારા જીવનની અંદર કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેને તમે પામવા બી ના માગતા હોય અને એને ખોવા બી ના માગતા હોય, તમારા વચ્ચે શું રિલેશન છે તમને ખુદને ખબર ના હોય, પણ તમને એવું હોય કે બસ આ વ્યક્તિ જીવનમાંથી ન જવું જોઈએ, અને જો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે કે જેને તમને જોઈને એમ થાય છે કે ના અને મારે નથી જવા દેવું, તો એને પકડીને રાખી લો. કારણ કે કેટલીક વખત કુદરત એવા સંબંધો આપણા જીવનની અંદર મોકલી દેતા હોય છે કે જેનો કોઈ ભલે નામ ના હોય પણ હંમેશા જીવન આપણા જ હોય. તો ચાલો સાંભળીએ મોહસીનની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઋતુ. ઋતુ આપણને ફરમાઈશ કરે છે લટકો સોંગ. તમને ખબર ના હોય તો કહી દઉં કે લટકો સોંગ એ ગુજરાતી સોંગ છે, અને આ સોંગ એ મૂવી આવેલી ઓમ મંગલમ સિંગલમ કે જેની અંદર આરોહી અને મલ્હાર ઠાકર એ મુખ્ય પાત્રની અંદર હતા. તો આ સોંગ બેઝિકલી એક ડાન્સ સોંગ છે, અને ઋતુ કહે છે કે એમને ડાન્સિંગનો બહુ શોખ છે, અને આ સોંગ ઉપર એમને પોતાની એક ડાન્સ રીલ પણ બનાવેલી છે, અને એમની આ જે રીલ છે એ બહુ મિલિયન વ્યૂઝમાં ગયેલી છે, એટલે આ સોંગ એમને બહુ ગમે છે. તો ઋતુ, તમારું આ રીલ અમે ચોક્કસપણે જોઈશું, અને બધા જ લિસનર્સને કહીશ કે તમે બધા ઋતુની રીલ જોજો. અને વાત કરીએ આ સોંગની, તો આ સોંગ એ ઓમ મંગલમ સિંગલમ મૂવી, જે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે એનું છે, અને આ ગાવામાં આવ્યું છે ભૂમિ ત્રિવેદીના અવાજમાં, અને કમ્પોઝ કરવામાં આવી છે સચિન જિગર દ્વારા. તો ચાલો સાંભળીએ ઋતુની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મધુબેન. મધુબેન કહે છે કે એમને રેડિયો પાલનપુરના તમામ શોઝ બહુ પસંદ હોય છે, સ્પેશિયલી રેડિયો પાલનપુર પર વાગતા જૂના ગીત એમને બહુ ગમે છે, અને એટલા માટે જ આમ આજે એમણે આપણને એક જૂના ગીતની ફરમાઈશ કરી છે. આ ગીત છે પાન લીલું.

પાન લીલું સોંગ તમને યાદ આવ્યું હશે કે બહુ ટાઈમ પહેલાં હું તો બહુ નાની હતી ત્યારે આ ગીત મેં સાંભળેલું ખાલી, કે આવું એક સોંગ છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. તમે જુઓ ને આની અંદર પ્રેમને કેટલી મોટી પરાકાષ્ઠા બતાવી છે કે ભલે પોતાનું પ્રિયતમ કે પ્રિય ગમતું વ્યક્તિ દૂર છે, છતાં પણ એ તમે કોઈ વસ્તુની અંદર ને એની અંદર એ તમને જોઈને યાદ આવે છે. તો આ પાન લીલું સોંગ એ સોનાલી વાજપેયી દ્વારા ગાવામાં આવ્યું છે અને એક આલ્બમ હતો ગુજરાતી આલ્બમ કે જેના દ્વારા આ અલગ અલગ પ્રકારના સોંગ રિલીઝ કરવામાં આવ્યા હતા અને આપણને એક અનોખી બાળપણની યાદ આપવામાં આવી હતી. મારા માટે આ બાળપણની યાદ છે અને મધુબેન કહે છે કે એમને આ સોંગ બહુ ગમે છે. આ સિવાય ઘણા બધા એવા ગુજરાતી સોંગ છે જેમ કે તારો આંખ તારી આંખનો અપીણી, પછી સાવરીઓ રે મારો, આવા ઘણા બધા સોંગ મધુબેન કહે છે કે અમને બહુ ગમે છે અને એમાંથી એમને એમનું ફેવરેટ પાન લીલો સોંગની ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ મધુબેનની ફરમાઈશ.

અને આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે કાર્તિકા. કાર્તિકા એ કહે છે કે એમને નોર્મલી જે વચ્ચેના ટાઈમમાં આવેલા ગીતો 2010થી લઈને 2017-18 સુધીના એ વધારે ગમે છે. અને કાર્તિકા આપણને ફરમાઈશ કરે છે મેરે સાયા આ સોંગ આવેલું હિરોઈન મૂવીમાં, અને જેની અંદર કરીના કપૂર એ મુખ્ય કિરદારની અંદર હતા. આ ગીત ગાવામાં આવ્યું છે રાહત ફતેહ અલી ખાનના અવાજમાં. આ હિરોઈન મૂવીની વાત કરીએ તો આ મૂવી એ બેઝિકલી એક સ્ટારડમ લાઈફ ઉપર બનાવવામાં આવી છે, કે સ્ટાર્સની લાઈફ, આપણે જે ગ્લેમર ને સ્ટાર્સ ને બધું જોઈએ છીએ રિયલ લાઈફમાં કેવી છે એની ઉપર બેઝિક આ થોટને લઈને બનાવેલ આવેલું મૂવી છે. તો ચાલો સાંભળીએ આ કાર્તિકાની ફરમાઈશ.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર મેં હું આપકા દોસ્ત આપકા હોસ્ટ આરજી દિલબર. સાંસો કી રૂહાનિયત દિલ કી ધડકન દિલ કી આવાઝ 2.0 પર હમ બાત કરતે હૈ હમારે ઇસ શો પર કુછ એસે કિસ્સો કી જિસમે પ્યાર તો હૈ પર મિલના યા બિછડના વો માયને નહીં રખતા. સચ્ચી બાત દિલ કે રિશ્તો મેં જો હોતી હૈ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ઘડી કભી રુકી હુઈ નહીં હોતી હૈ જબ વો ટિક ટિક આવાઝ કરતી હૈ, પર હમે કુછ એસી પરિસ્થિતિયાં હોતી હૈ, એસા માહોલ હો જાતા હૈ, એસે લમ્હે હમારે આસપાસ જુડ જાતે હૈ કે તબ હમે લગતા હૈ કે યે જો ટિક ટિક આવાઝ હૈ વો શાયદ હમે યે બતાને કી કોશિશ કર રહી હૈ કે વક્ત રુક ગયા હૈ. વૈસે દેખા જાય તો વક્ત આગે બઢ રહા હોતા હૈ, પર હમારે લિયે વો વક્ત રુક જાતા હૈ, ઉસી કો હમ ઇંતઝાર કહેતે હૈ. દોસ્તો, સુમિત ઓર ખુશ્બુ, સુમિત એક બડી લંબી યાની 6-7 ઘંટે કી ટ્રાવેલિંગ પર નિકલતા હૈ અપને કામ સે. કુછ 1.5 ઘંટે કી દૂરી પર એક છોટા સા ગાંવ આતા હૈ, ઓર ગાંવ કે બહાર દોપહરી કા વક્ત હોતા હૈ, કરીબ 3-4 બજે, ઓર એક કહે સકતે હૈ ના કી ટીચર લગ રહી એક લડકી કો યે સુમિત કો વહાં પર બસ સ્ટોપ કે આગે ખડે હુએ દેખના, યે કોઈ સંજોગ થા યા ફિર ખુદાઈ જાને કે ઉનકો મિલાને કે લિયે એક પૂરી સાજિશ થી. ક્યુંકિ મેં હર બાર યે કહેતા હું કે અગર મોહબ્બત શિદ્દત સે હોતી હૈ, દિલ સે હોતી હૈ, તો પૂરી કાયનાત આપકો મિલાને કે લિયે જુડ જાતી હૈ. એસા હી કુછ હુઆ હોગા. ઓર સુમિત ને દેખા કે યે ટીચર લગ રહી હૈ, ક્યુંકિ ઉસકે પાસ એક બડા સા ઝોલા થા ઓર એસે કુછ મતલબ હાથ મેં પેન થી, કુછ સોચ રહી થી, મોબાઈલ ભી થા. કુછ કરીબ 2 સાલ પહેલે કી બાત હૈ, તો ઉસને ગાડી કો આરામ સે ધીરે સે કરકે, એકદમ સે તો કિસી કો નહીં પૂછ સકતે કે આપકો લિફ્ટ ચાહીએ, તો ઉસને થોડા સા આગે જાકે એક પાણી કા મટકા રખા હુઆ થા, વહાં પે ગાડી ખડી કર દી. વો નીચે ઉતરા, થોડા સા એસે અપની અંગડાઈ લી ઓર ફિર એક લોટા ભર કે પાણી પિયા, મુંહ કો સાફ કિયા ઓર ફિર મુસ્કુરાતે હુએ ઉસને એસે દરવાજા ખોલને કી જગહ પર વહાં પર ખડે હોકર ઉસ લડકી કી ઓર દેખા. લડકી ભી ઉસ વક્ત અકેલી થી, થોડે સે દૂર એક કકડી બેચને વાલી એક ઔરત બેઠી હુઈ થી, ઓર વો ભી નીંદ કે વજહ સે થોડા સા એસે ઉદાસ, ગરમી કી વજહ સે થી, ઓર યે લડકી તબ ઉસ તરફ દેખતી હૈ. તબ સુમિત કી ઓર ઉસકી દોનો કી આંખે મિલતી હૈ ઓર સુમિત એસે ઇશારો સે પૂછતા હૈ કી આના હૈ, આપકો કહીં જાના હૈ. વો લડકી થોડી સી આંખો સે ક્વેશ્ચન માર્ક કી તરહ અપને મુંહ પે સારે રિસ્પોન્સ સારે વો કહેતે હૈ ના હમ કી એકદમ સે કોઈ અચાનક આપસે કોઈ ચીજ પૂછે તો આપ એકદમ હક્કા બક્કા રહે જાતે હૈ, વૈસે વો રિપ્લાય કરતી હૈ. તબ વાપસ સુમિત પૂછના હૈ કે આપકો લિફ્ટ ચાહીએ, ઇતની દોપહેરી મેં શાયદ યહાં પે મેને કોઈ બસ દેખી નહીં હૈ, અગર આપ ચાહે તો મેં આગે 4 ઘંટે તક જાને વાલા હું, આપકો રાસ્તે મેં કહીં જાના હૈ તો મેં છોડ દૂંગા. લડકી બોલી કે વૈસે તો બસ આ જાની ચાહીએ, પર આજ આઈ નહીં હૈ તો શાયદ લેટ ભી હો સકતી હૈ, ઓર મુજે 2.5 ઘંટે કે બાદ જો સિટી આતા હૈ વહાં પે ઉસસે પહેલે નિકલના હૈ, વહાં પે જાના હૈ. તો ફિર સુમિત ને કહા કે આઈએ અગર આપકો એતરાઝ નહીં હૈ તો. ઓર વો કકડી બેચને વાલી આંટી ભી બોલતી હા બેટા ચલે જાઓ, ક્યુંકિ અબ તક અગર બસ નહીં આઈ તો ફિર ઇસ રૂટ પે નહીં આએગી. ખુશ્બુ આતી હૈ ઓર ગાડી મેં બેઠ જાતી હૈ. જૈસે હી ખુશ્બુ ગાડી મેં બેઠતી હૈ, યે નામ હમે પહેલે સે પતા હૈ, ઇસી લિયે સુમિત કો તો પતા નહીં થા કે યે નામ ઉસકા ખુશ્બુ થા, પર વાકઈ વો જૈસે બેઠતી હૈ ઉસકે વો ફ્રેગરન્સ વાલા પરફ્યુમ બોલે યા ફિર ટેલ્કમ પાવડર, એક બેહદ દિલ કો ખુશનુમા કર દેને વાલી ખુશ્બુ પૂરે ઉસકી ગાડી મેં ફેલ જાતી હૈ, ઓર સુમિત બાગ બાહ હો જાતા હૈ. અબ ક્યા હુઆ હોગા યે જાનેંગે હમ ઇસ છોટે સે બ્રેક કે બાદ. મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ, સુનતે રહીએ સાંસો કી રૂહાનિયત, દિલ કી ધડકન, દિલ કી આવાજ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: સુમિત ને જૈસે સેલ સ્ટાર્ટ કિયા ઓર ગાડી આગે બઢી, ખુશ્બુ કી ખુશ્બુ ઓર હી જ્યાદા, પૂરે એટમોસફીયર કો પૂરે ગાડી કે અંદર બેહદ હી ખુશનુમા ઓર બઢિયા સબ આ રહી થી. સુમિત ને પૂછા કે આપકો મ્યુઝિક મેં પ્લે કરું તો કોઈ દિક્કત નહીં હૈ ના? તો ઉસને કહા કે નહીં કોઈ બાત નહીં હૈ, આપ કર લીજીએ. ઓર ફિર સુમિત ને ગાના લગાયા, ગાના વો ભી એસા ગાના જિસે પુરાને મતલબ યે કહે સકતે હૈ ના કે જો ફેવરિટ ગાને હોતે હૈ જો સાલો સાલ તક લોગો કો પસંદ આતે હૈ વૈસા ગાના લગાયા. ગાના ભી મતલબ ઇતના બહેતરીન ગાના થા, વહીદા રહેમાન જી પે ફિલ્માયા ગયા ઓર દેવાનંદ સાહેબ કી પિક્ચર કા. ઓર યે ગાને કે સાથ મેં થોડી દેર કે બાદ મેં ખુશ્બુ ભી ગુનગુનાને લગતી હૈ. ખુશ્બુ કી આવાજ સુનકર સુમિત કો લગતા હૈ કે ક્યા બહેતરીન સુરીલી આવાજ, ક્યા ઇતની અચ્છી લડકી ખૂબસૂરત હૈ, ઓર ઇસ ગાંવ મેં ક્યું થી? વો થોડા સા મુસ્કુરાતે હુએ ઉસકી તરફ દેખતા હૈ ઓર ખુશ્બુ કો લગતા હૈ કે આ યે મેને અચાનક સે ગાના શરૂ કર લિયા યે સહી નહીં હૈ. તો વો બોલી કે સોરી સોરી મેને ગાને લગી આપકો ડિસ્ટર્બ હુઆ હોગા. સુમિત ને કહા કે નહીં આપકી આવાજ જ્યાદા સુરીલી હૈ, મેં યે પુરાને ગાને કી રેકર્ડ કી જગહ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર, હું છું અર્જે પ્રિયંકા.

અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરતા હતા માનવીની ભવાઈની, માનવીની ભવાઈ કે જ્યાં આપણે છેલ્લે અટક્યા હતા કે હવે દુકાળ પડ્યો છે, ખાવા માટે ધાન નથી અને બધાને ખબર છે કે જો હવે વરસાદ ન આવ્યો તો હવે આગળનું વર્ષ આપણે નહીં જોઈએ. બધા એકબીજાને મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવતા વર્ષે હોઈએ ના હોઈએ. રાજુને પણ કાળું જઈને મળી આવ્યો છે, કારણ કે રાજુને મળવાની અને છેલ્લી વખત જોવાની કાળુની ઈચ્છા હતી. એનું જીવતર જોઈને કાળુનું હૈયું કંપી ઉઠે છે, પરંતુ થાય શું, પોતે પણ માંડ જીવે છે અને રાજુને પણ માંડ જીવાડી શકે એવી આશા છે. આગળ શું થાય છે પન્નાલાલ લિખિત આ પુસ્તક માનવીની ભવાઈમાં, જ્યાં માણસના જીવનની ભવાઈ, જ્યારે ભગવાન એ માણસના જીવનની પરીક્ષા લેવા બેસે છે અને આ પરીક્ષામાં માણસ કેવી રીતે ખરો ઉતરે છે, જે જીવી જાણે છે, જે પરિશ્રમ કરી જાણે છે, જે ધીરજ રાખે છે, ખંત રાખે છે એ માણસ, અને જે વધારે પડતો ઉત્સાહી થઈ જાય છે, ગુસ્સામાં આવેશમાં આવી જાય છે એ માણસ કેવી રીતે પોતાનું જીવન આ બંને વ્યક્તિત્વ અલગ અલગ રીતે જીવી જાણે છે, જાણીશું આજના એપિસોડમાં. મળું છું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કાળુની વાટમાં આવતો બગડો આ છપનો કાળ મર્યો જાણે ખાવ ખાવ કરી રહ્યો હતો. પક્ષીઓએ ભૂખે તરસે વલવલતા હતા. ચૈતરના વાયરા એ લૂ વાય સાવ લુખ્ખી, જ્યારે બળી જળી ધરતી તો કાળુના પગને દુશ્મન બની બેઠી હોય એમ ખોયણા જ ચામતી હતી. પણ કાળુનું ધ્યાન એ તરફ ન હતું, મગજમાં એક વિચાર ઘૂમતો હતો. રાજુ પેલા સહકારને પોતાની કાયા તો નહીં સોંપી દેને, તો બીજી બાજુ એને ગળા સુધી ભરોસો હતો. ધરતીનું પડ એ ભલે ફરે, પણ રાજુ નહીં ફરે. એ ભલે ને ભૂખની મારી કાલ મરતી હશે તો અત્યારે મરશે પણ. અને કાળુના આ શંકા લાવવા બદલ પોતાની જાતને તિરસ્કારી રહ્યો હતો. અરે તું હજુ એ રાજુને નથી ઓળખી? એ ચોરી કરશે, લૂંટ ચલાવશે, અરે વિફરે તો વાઘણની પેટે કંઈક ભાઈઓના ઘાણ કાઢી નાખશે, પણ એ વાતે તો એ કાચી પડે એમ નથી. છતાંય કાળુએ પેલા અનાજની ગાંસડીઓ અને ઘરના માનવીઓનો હિસાબ ગણ્યો.

બાજુ કરકસર કરીને એક મહિનો ખેંચી કાઢશે અને એણે નક્કી કર્યું તોય 15 દાણામાં એક આંટો તો મારી જ આવીશ. આ સાથે ભલેના પગની ચૂડીઓ, કાંટો ને લોણીઓ વગેરે બલોયાની ચીપો અને 3-4 વીંટીઓએ એણે ગણી કાઢી. હોકે વીંટેલા 8-12 આનાની ભાર એની બાળા ગણવાની ન ચૂક્યો. બબડ્યો, આ બધું ફૂંકી ખાતા એક મહિનો નહીં નીકળે ને આગળ શું જાણે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પેલી ગાંસડીઓ ને દર દાગીના ઉપર 2 માસ કાપી નાખતા એને સવાલ કર્યો, બાર બાર મહિના ગયેલો વરસાદ જેઠના પાછલા 15માએ નહીં વળે કઈ? અને જેઠનું પાછલું પખવાડિયું અત્યારે ન આવીને ઊભું હોય? તેમ કાળું બોલી ઉઠ્યો, ચોમાસું બેઠા પછી જખ મારે છે, ઝાડોની કુંપળો ને ભાજી ખાઈને દન કાઢશું, પણ એકવાર વરસાદ વરસે છે? આ બધી ગણતરી લીધી હોય એમ ગામની સીમમાં આવવાની હોય, કાં તો ઢળી ચૂકેલા સૂર્યની ઓછી પડેલી ગરમીને આભારી હોય. એણે જોરથી પગ ઉપાડ્યો, પણ એ ઉપડ્યો પગ અધ્ધર જ રહી ગયો. ગામની ઓતરાતી પા નદીને છેલ્લે એક ચીજ સંભળાઈ, દોડજો, ઢોરોમાં ધાડ પડી દોડજો. કાળુના અંગમાં એક આંસી કંપારી ફરી, અરે, આસપાસના ઝાડ અને હવામાં શાંતિનો સન્નાટો બોલી રહ્યો. ત્યાં તો પેલી બૂમનો અવાજ સાંભળતા ગામ જાણે આભલા ગજવી મૂક્યા. હોઈ આવ્યા રે, હોઈ આવ્યા, દોડો દોડો, સામી ડુંગરીએ નાગજો, સામી ડુંગરીએ નાગજો ખાંગાઈ. થાંભલો બનીને ઊભેલો કાળુ ભાનમાં આવ્યો, તેનું અંગ પ્રત્યંગ કંપી ઉઠ્યું, શૂર ચડ્યું, પગ ઉપાડવા ફંટાયો ડાબે હાથે. ન શેઢા ગણ્યા ન પાળી ગણી, એક બે ઠેકાણે તો માથા બરબરની વાડોએ બંટી ગયો. જ્યારે બાંટા તો જાણે દોડતા પગમાં આવતા જ નીકળી ગયા. નદી

ગામમાં બે જણના અવાજ બુલંદ હતા, એક કાળોનો અને બીજો વેચાતનો. સૌ કોઈએ અવાજ પારખતા હતા, તેથી જ ડુંગરીઓમાં વેચાત રાડ પાડી ઉઠ્યો, પાર નથી આવ્યો છે મારો ભેરુ છે. પણ આ ભેરુડો તો એ અવાજ તરફ જવાને બદલે બાજુમાં ફંટાયો, જાડી ઝાંખરામાં કાળું ઉગડીએ ઉગડીએ ધપે જતો હતો, સરતો હતો વાળમાં જેમ જૂસરે તેમ. પણ તેનો એ અર્થ ન હતો કે કાળું આ વન વગડાના માનવી કરતાં વધારે દોડતો હતો. અરે, એમના માએ કોઈ ન કોઈ દોડતા સસલાને પકડી લેનાર હતા, પણ શું કરે, એક તો ભૂખના મારેલા હતા અને બીજા માર્યા ઢોરે. લાકડી મારીને ભેંસોને ધણીએ દોડાવતા હતા અને વળી ઠંડી જાત દોડી દોડીને કેટલી દોડે. છતાંય ગામની વાર આવે એ પહેલાં તો એક લોક ડુંગરીમાં બેસી ગયા. અને પછી પેલી કહેવત કંઈ ખોટી નથી, પિયરમાં પેઠેલી છોકરી ને ડુંગરે ચડેલો ભીલ કોઈથી ન માને. દાંત પીસતા ને હાથ ઘસતા રામો ભગો નાનો કોદર વગેરે જુવાનો અને શંકરદા કાસમ સરખા આથેડ રોઈ ઉઠ્યા, બા હવે શું ટકવા દે આપણને, લૂંટારા એને નથી રોતા પણ રોવાનું તો ઘર ભાળી ગયા છે ને, વગેરે બળાપો કરતા પાછા ફર્યા. જ્યારે ગામમાં તો રોપીટનો કાળો કહેર થઈ ગયો. અરે, એ ગયું એને નહોતા રોતા, રોતા હતા હતું એને. ભયંકર ભાવિ માટે માં રોતી હતી, માં રોતી હતી માટે બાળકો છળી જતા હતા. કોણ કોને દિલાસો દે, આપ ફાટ્યા પછી થીગડા ક્યાં દે, ડુંગરો રૂઠ્યા તે શરણું કોનું શોધે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આખા યાબમાં જો રોકકળ કમ થઈ હોય તો એક વેચાત ના ઘેર, કારણ કે એને 7 ભેંસોમાંથી 2 પાછી લાવ્યો હતો. અલબત્ત આડી અવળી રહી ગયેલી ગામમાં 4-1 ભેંસો સાથે. તો પેલી બાજુ કાળુને ત્યાં ભલી બારણે માથા પછાડતી હતી. વેચાત ભાઈ તો એકલા આવ્યા ને કોઈ જાઓ રે મારા આદમીને ખબર કરો. હાય હાય, હવે શું, કાળનો મર્યો એપીટક ધાડમાં પડ્યો હશે ને ભીલાય. હાય હાય રે, કોઈ જાઓ રામાભાઈ, કોદરભાઈ, ઘણા ધન ભેગા બેસીને તમાકુ પીધું છે તો ખબર કરો એમની. તો વળી વેચાતને વિનવી આવી. વળી પાછા 15-1 જુવાનો નીકળી પડ્યા. બાજુમાં ફંટાયેલો કાળુ એક શ્વાસે ડુંગરી ચડતો અને ઉતરી પડતો એક નાનકડી ઘાંટી આગળ જઈ પહોંચ્યો. મોટા મોટા પાણા લાવીને એ ઘાંટીની ઉપલી ધાર ઉપર ગોઠવી દીધા. મેનમાં તલવાર ઢીલી કરી રાખી હતી અને એક કામઠા પર તીર ચરાવી એક ખાખરીનું ઓથ લઈ અને ધાડની રાહ જોતો હતો. સર્વા કરી પેલા કાળુના કાન પર કોઈ મરતા કપાતા ઢોરનો અવાજ પડ્યો. એ બબડ્યો, કાં તો આ ઘાંટી વટાવતા વટાવતા તો બધાએ ઢોર પૂરા થઈ જશે. વળી ઉઠ્યો ને દબાતો દબાતો બીજી ડુંગરીએ

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અને ચડતાની સાથે જ એણે જે દ્રશ્ય જોયું એ કાળું એના અવતારમાં, અરે સાતે અવતારમાં નહીં ભૂલી શકે. 20-25 હાડપિંજર પેલા મરેલા ઢોર ઉપર તૂટી પડ્યા હતા. દાંત છર્યો હતી ને દેવતા તો પેટમાં ભડભડતો જ હતો ને. કાળું કંપી ઉઠ્યો. ક્ષણ ભર તો એને વહેમ પડ્યો કે માણસ છે કે ગીધડા. ગીધની જેમ જ થઈ રહ્યું હતું. પેલા છોકરાઓને હડસેલા કોઈ મારતું હતું તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અક્કડે પગ એ બબ્બે જણા બચકા ભરતા હતા, જ્યારે તલવારો સાથે ચડી બેઠેલા પેલા બે જણ કાપી કાપીને લંગોટી ઉપરાંત કપડું હોય તો એ ખોળો વાળે ને બગલમાં મારતા તો વળી પેટ અને સાથળ વચ્ચે દબાવતા હતા. તલવારનો ડર હતો તોય કોઈને કોઈ એકાદું લોચો તાણી લેતું. કાળું કમકમી ઉઠ્યું. રોમે રોમ ખડા થઈ ગયા. મારવાનું તો સૂજ્યું જ નહીં ને આંખમાં આંસુ આવી ગયા. અરે તારું મૂળ જાય ભગવાન, મને એક જણાની આ દશા? ડુંગરા ફાટી પડે એવો નિશ્વાસ નાખતા બબડ્યો. જગતમાં બુંડામાં બુંડો જો કોઈ હોય તો એક આ ભૂખ છે. કાળુના હાથ કરતા એ મનમાં બાપની જેમ નામ કરી જવાની પેલી તમન્ના વધારે સળવળતી હતી. પણ અહીં પેલું ઢોરને માનવી બધાએ મરેલા હતા, કોને મારે?

અરે મારવાનું તો એક બાજુ રહ્યું, પેલા હાડપિંજરોની આસપાસ ટળવળતા પેલા બાળકોને જોઈ ઉલટાનો બૂમ પાડવા ગયો. અલે એ કાંજરો, પેલા બાપડા છોકરાઓને તો કોઈ આપો. અને રખીને ક્યાંક બોલી પડાતું એ બીકે હોય કે પછી પેલું દ્રશ્ય અસહ્ય થવાથી એ ત્યાંથી ખસી ગયો. ને શું કરવું એમ વિચારતો હતો ત્યાં તો 50-એક હાડપિંજરોનું ટોળું 15-એક ઢોર સાથે પેલી નાળ તરફ જતું જોયું. પેલા ઢોરમાં પોતાની ભેંસ જોઈ તો એને તમન્ના જાગી, એકલે હાથે મારી ભેંસ વાળી લઈ જાઉં તો હું વાલા પટેલનો દીકરો ખરી. અને વળી કાળું પેલી ઘાંટી ઉપર જઈ બેઠો, તલવાર મ્યાનમાંથી બહાર કાઢી ખાખરીનું ઓથું રાખી જોઈ ગયું. એ 50 માણસોના ટોળાએ 8-10 જણાની જગ્યા રોકી હશે. એમાં જુવાન હતા, યુવતીઓએ હતી, પણ માત્ર લંગોટીને સ્થાને ઝાડના પાન અને છાલ વીંટાળ્યા હતા. છતાંય ઓળખવા ભારે પડી ગયા. આજથી 8-1 માસ પર એક એક દડો ધાવણ ભરી રહેલા પેલા સ્તન છાતીમાં પાસા પેસી ગયા હતા. ચામડી લટકતી હતી અને તે જાણે રંગની કાળી રેખાઓ ન દોરી હોય. જાણે પાછળ આવતા ડોસા ડોસી તો ઢસરડા તાણતા હતા, કાયાને જીવતર નાય. આ બધાના પગમાં અટવાતા છોકરા ખાવું આઈ અને મરી ગઈ રે ઓ આઈયા એમ બોલી જવાની શક્તિ ખોઈ બેઠા હતા. કાળું જાણતો હતો એમના પગ પગમાં તણખલું જોડવા જેટલી શક્તિ નથી, પણ અત્યારે આગળ ચડતા અને ચારે પગ જેટલું જોર એક આવ્યું ક્યાંથી છે? એ ઢોરને માનવીની પેલી ઘાંટી લગોલગ આવે ન આવે, એક જણાએ બે જણાએ પાંચ જણાના ના કહેવા છતાંય એક પાડીના ગળા પર ખાંટું છીંકી પાડ્યું. ને પેલા ના ના કરનારાઓ પણ એક એક સુરાવી

અને એ પહેલાં ઢોર પર જાણે ગોળાના ઢેફા પર મકોડા ફરી વળ્યા તો હથિયાર વગરના હાથ ઘસવા લાગ્યા. મારવા છતાં કગરવા છતાં કોઈએ તલવાર ના આપી કેવી રીતે આપે? પેલો ઢોર પર ઝીંકે એટલી જ વારમાં અહીં જીવ નીકળી ગયો તો 5-10 જણ આ નિશસ્ત્ર માનવી મૂંઝાઈ રહે. પેલા લોક બચકા ભરી ભરીને લોહી પીને જાફત ઉડાવતા હતા જ્યારે આમને. અને સાચે જ જો પેલા ઢોર શાંત ઊભા રહે અને એમ હોય તો આ લોકો વાઘની જેમ વળગીને બચકી ખાત. માણસ હોત તોય કળે ફાંસું દઈને મારી ખાત પણ આવડા મોટા ઢોરને. એક ટોળીએ છરીનું કામ લીધું તો બીજી ટોળીએ કુહાડીનો ઉપયોગ કર્યો તો હથિયાર વિનાની ત્રીજી ટોળી પેલી કાંટીનું એક દોડ્યું ઢોર પૂર્યું. બે બાજુથી પથ્થરોનો મારો ચલાવ્યો. ખુન્નસે ચડેલા અશક્ત માનવીની અધીરતા એ પેલા સશક્ત ઢોરના ધમ પછાડા. રાજુને જવાબ આપતો હોય એમ નિશ્વાસ નાખતા કાળું બબડ્યો. તું કહેતી હતી પણ મેં આજે ધરાઈને ભૂખ ભાળી. અને કાળુના મારવાનું તો ભૂલી જ ગયો પણ ઉલટાનું આ લોકની લાયમાં ભરાઈ પડ્યો. ક્ષણમાં તો અનેક વિચારો આવી ગયા. આ લોક ક્યારે મારી રહેશે અને ક્યારે ખાવા ભેગા થશે? બિચારો ઢોર ક્યારે છૂટશે?

અને કોણ જાણે, એ તો પેલા ઢોરના બરાડા સાંભળીને કે પછી મારના લોકના હવાતિયા જોઈને કે કાં તો પાછળ પાછળ ટળવળતા અને જમીન પર આરોડતા આક્રંદ કરતા બાળકોને લીધેલ હોય એમ ખડીંગ દેતી તલવાર ફેંકી, લો તમારી માના ધણીઓ. આ સાથે જ એ ઉઠતો ચાલતો થયો, ભગવાનને શાપ દેતો ને ગાળો પાડતો, કાળના પાડનાર ભગવાન તારું મૂળ જજો, માનવીની આ દશા કરી તે. પણ વાટમાં જ્યાં જુએ ત્યાં એ જ ઉજાણ્યું. કાળું તો ખાતરી થઈ, ગામનું 200-300 ઢોર ધન આમતામાં જ જઈ જશે. અને એને થવા લાગ્યું ક્યારે આ ડુંગરીઓમાંથી બહાર નીકળું. પણ ડુંગરીઓ પૂરી કરવા વાટે ચડવા જાય છે ત્યાં પેલી ઝાડ નીચે એની નજર પડી. વાઘને જોતા જ જેમ ઘોડીના પગ બંધાઈ જાય એમ એ દ્રશ્ય એ કાળુને થઈ બેઠું. 2-5 ક્ષણ સુધી તો ન આગળ ઉપડે પગ કે ન પાછળ, અરે નજર પણ ત્યાંથી નહોતી ખસતી. અને ત્યાં જાણે તૂટેલી કરોડરજ્જુ ચાલુ થઈ ગઈ, સસલાની જેમ બાજુના બાંટામાંથી અલોપ થઈ ગયું. મનને મનાવતો હતો, ના ના એ તો ડાકણ હતી. અરે ભાઈ, બહેરું મને એક હતું પણ ખાતી તે એ સસલું જ હતું. સસલાની જેમ ભાગતો છટકતો કાળુ વાટ ભેગો થયો ત્યારે એના જીવમાં જીવ આવ્યો. પણ કાળુનો કમ તો હજુ એ મટતો ન હતો. હૈયું જોરથી ધક ધક કરી રહ્યું હતું, જાણે મગજ બેર મારી ગયું હતું. સખી આંખે દેખવા છતાંય પોતાની જાતને વારંવાર પૂછતો હતો, આ સાચું છે? ના ના સમણું, કાં તો હું ઊંઘું છું અને કાં તો

કાળુ ને મોએ ભૂખની ભૂતાવળના વર્ણન સાંભળનાર સૌને ભણકારા વાગતા હોય, જાણે કે ખાલી કોડના અંધારામાં પેલા હાડપિંજર ખાવ ખાવ કરતા ન રહી હા ખાવ ખાવ ન કરી રહ્યા હોય. લગભગ આખું એ ગામ કાળુને પૂછવા માંડ્યું. સાંભળવા આવ્યું, સાંભળી ચૂકેલા પેલા જુવાનીઓ આવી બેઠા. કાળુની સાંકડી ચોપાટ ને વિશાળ આંગળું માનવીઓથી જાણે ચૂલે ખતબતથી ખીચડી જોઈ લો. સૌ કોઈની ઈચ્છા હતી કે કાળુ સામે બેસીને એને સવાલ પૂછવાની, મોઢે મોઢ વાત કરવાની, ને તેથી જ તો આગળ આવવાની હોંસાતુસી થઈ રહી હતી. કોઈ સ્ત્રીઓ છેટેથી બૂમ પાડતી, કાળુભાઈ બળ્યું અમને તો વાત કરો. કાળુ એના બાપ ગોતરમાં પણ સભા શબ્દ સાંભળ્યો ન હતો, પછી પ્રવચનમાં કે ભાષણમાં સમજે સાનો, પણ અત્યારે એને સમજવું જ પડ્યું. એ ખાટલા પરથી ઉઠીને, અરે ભાઈ મારે કને કહેવું ને કને ન કહેવું, કહેતો નેવા આગળ આવ્યો. હજુ તો પૂરો ઊભો નથી થયો ને ત્યાં તો હજુ અવાજ આવ્યા, ના આણી આ ઠેઠ આંગણામાં આવો. આ વખતે રામાને ટીખળ સૂચી, માથે ખાટલો ચડાવતા હટો હટો કરીને આવ્યો. આંગણા વચ્ચે ઢાળીને કીધો, ઊભા રહેજો કાળુભાઈ. અરે, રામાએ ટોપલાની સાથે આવતા જોઈ બધાને હસવું આવ્યું. જ્યારે કોઈને ચીડ ચડી, મારો પીટ્યો આમ શું કરી રહ્યો છે, પણ જ્યાં રામાએ ખાટલા ઉપર ચડીને ઊંધો પાડીને, ચડી જા કાળુ આના ઉપર અને પછી બોલ, અને પછી બધા બોલ્યા, ખરું કર્યું હો રામા. આગળ આ ભૂખી ભૂતાવળનું વર્ણન જ્યારે કાળુ લોકો આગળ કરે છે, અને લોકો આ ભૂખી ભૂતાવળનું દ્રશ્ય એ ભલે જોયું નથી પરંતુ સાંભળીને બી શું વિચાર કરશે. માણસના જીવનની અંદર ભૂખ એક એવી વસ્તુ છે કે જે માણસને બધું જ કરાવી જાણે છે. તમે અત્યારે જે કામ કરો છો, જે કરી રહ્યા છો, કામ કરો છો, મહેનત કરો છો, એટલા જ માટે કે પેટ ભરવું છે, પોતાનું

0: પોતાના પરિવારનું. પણ જો આ પેટ ભરવાનો કોઈ આરો જ ન હોય તો આગળ શું થશે માનવીની ભવાઈમાં? શું આ ભૂખી પુતાવળનો ક્યાંક અંત આવશે? અને શું આ દુકાળની અંદર વરસાદ પડશે? શું આ લોકોના ગામમાં સુખનો સૂરજ ઉગશે? જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું RJ પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલ.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતાં વધારે ખાશો. ફ્રેન્ડ

આ મસ્ટ ટ્રાય રેસીપી છે, સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સિંગ. ફ્રેન્ડ્સ, મોળી સિંગ લેવાની છે, સોલ્ટ વાળી નહીં લેતા. ને મોળી સિંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની, જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સિંગને શેક્યા પછી ઠંડી કરવાની, ઠંડી થઈ જાય એટલે આવી રીતે છિલકા કાઢી કાઢવાના છે. છિલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અધ કચરી વાટવાની છે. હવે કે અહીંયા અધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અધ કચરી રાખવાની છે. સિંગનો અધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું. ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું. પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું ને લીમડો. અહીંયા મેં સૂકો લીમડો લીધો છે એટલે લીમડાને પણ મેં ક્રશ કરીને નાખ્યો છે. ને જો તમે તાજો લીમડો પણ લેતા હો તો ફ્લેવર માટે એને થોડા નાના નાના કટકા કરીને નાખજો. હિંગ. હવે એકવાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઇસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો. અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું. અને આને બહુ ટાઈમ નથી લાગતો, 1 મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યુરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઇઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો અથવા તો ટામેટાને છીણી કાઢો અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. ને ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો, ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું કોથમીર. કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કૂક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આવી રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી. આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે ને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ. અને એકવાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. અને ટેસ્ટ કર્યા પછી તમને જો કંઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કંઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે.
હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સિંગનો અધકચરો ભૂક્કો.

સાંજે કંઈક ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું, તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સીમનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સીમનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતે, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સીંગનું શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: Subscribe.
1: Subscribe
0: to Luca. Subscribe.
2: Kuch na kaho, bas subscribe.
1: Kar do yaar, subscribe.
0: Please subscribe.
3: Bola na, please. Subscribe, please. Subscribe,
0: subscribe. Kuch na kaho.
3: Kuch bhi na.
0: Subscribe.
4: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
5: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
4: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલન.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જવાની છું હરિદ્વાર. હરિદ્વાર ભારતના 7 પવિત્ર ધામોમાંનું એક. ગંગા નદીના જમણા કાંઠે શિવાલિકની ટેકરીઓની તળેટીમાં વસેલું. પુરાણોની કથા પ્રમાણે કપિલ મુનિના શ્રાપને લીધે અકાળ મૃત્યુ પામેલા તેના પૂર્વજોના ઉદ્ધાર માટે રાજા ભગીરથે અહીં તપશ્ચર્યા કરી હતી. ભગીરથને વરદાન મળ્યું અને પવિત્ર નદી પૃથ્વી પર અવતરી અને એના પવિત્ર જળે રાજા સગરના પુત્રને પુનર્જીવન આપ્યું. ભગીરથની પરંપરાને અનુસરી શ્રદ્ધાળુ હિન્દુ યાત્રાળુઓ પવિત્ર જળમાં ઊભા રહે છે અને તેમના પૂર્વજોના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. હરિદ્વાર કુંભ અને અર્ધકુંભ મેળા માટે પણ જાણીતું છે, જે અહીં અનુક્રમે 12 અને 6 વર્ષે ભરાય છે. આ પવિત્ર પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉભરાય છે અને ભારતની આ પવિત્ર નદીમાં સ્નાન કરે છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દ્વારા જે અમૃત પ્રાપ્ત થયું તેના ટીપા 4 જગ્યાએ પડ્યા, હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિક. અને આ ચારેય પવિત્ર ધામો પર કુંભ મેળો આજે પણ યોજાય છે. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ અને હરિદ્વારની આજુબાજુ કઈ કઈ જગ્યાઓ છે જોવાલાયક, જ્યાં તમારે જવું જ જોઈએ એ હું તમને જણાવીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. હરિદ્વારની નજીક આવેલ છે હરકીપેડી. આ અતિ પવિત્ર પાવન ઘાટ રાજા વિક્રમાદિત્યે તેના ભાઈ ભર્તુહરિ, જેમણે અહીં ધ્યાન ધર્યું હતું, એમ કહેવાય છે કે એમને સ્મૃતિમાં બંધાવ્યું હતું. તે બ્રહ્માંડના નામે પણ જાણીતું છે અને પ્રખ્યાત કુંભ મેળો અહીંયા ભરાય છે. સાંજની ગંગા આરતી અને અતિ ભવ્ય સુંદર જોવાલાયક દ્રશ્ય છે. પડિયામાં ચોખા ઘીના અતિ અલંકૃત અસંખ્ય દીવડાઓ માં ગંગાને અર્પણ કરવામાં આવે છે, પાણીમાં તરતા મૂકવામાં આવે છે. કેનલ સ્ટેશનરી બ્રિજ, અહીંથી ઘાટ અને ગંગા મૈયાના સુંદર ચિત્રાત્મક દર્શન થાય છે. માયાદેવી મંદિર, આ પ્રાચીન મંદિરમાં હરિદ્વારની અધિષ્ઠાત્રી દેવી માયાદેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેની ગણના સિદ્ધપીઠમાં થાય છે અને પુરાણો પ્રમાણે

દેવી સતીનું હૃદય અને નાભિ અહીં પડ્યા હતા. મનસા દેવી મંદિર. બિલ્વ પર્વત પર આવેલ આ મંદિર પર પગપાળા અથવા રસ્સી માર્ગે દ્વારા પહોંચી શકાય છે. અહીંના દેવીની એક પ્રતિમાની 3 મુખ અને 5 હાથ છે અને બીજી પ્રતિમાની 8 હાથ છે. હરિદ્વારનું સુંદર દ્રશ્ય અહીંથી માણી શકાય છે. તમે સાંભળી રહ્યા છો

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે અંજલી. આજે આપણે ભારત પ્રવાસ અને પર્યટન પર હરિદ્વારની સફરે છીએ. દક્ષ મહાદેવ મંદિર, શિવ જેમને મહાદેવના નામે પણ ઓળખાય છે, મહાદેવનું આ મંદિર દક્ષિણમાં કનખલ ગામમાં આવેલું છે. એની સાથે માતા સતીની કથા વણાયેલી છે. આગળ જતાં આપણને જોવા મળશે ચંડી દેવીનું મંદિર. ગંગા નદીના કિનારે આ મંદિર 1929માં કાશ્મીરના રાજા સુચાર સિંઘે નીલ પર્વત પર બંધાવ્યું હતું. પરંતુ અંદરની મુખ્ય પ્રતિમા આદિ શંકરાચાર્ય 8મી સદીમાં સ્થાપેલી. એમ કહેવાય છે પુરાણોમાં આવેલી આ કથા પ્રમાણે દેવી ચંડીએ ચંડ અને મુંડ રાક્ષસોનો વધ અહીં કર્યો હતો. ચંડીગઢથી આ મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે. સપ્તર્ષિ આશ્રમ અને સપ્ત સરોવર. પુરાણોની કથા પ્રમાણે આ જગ્યાએ 7 ઋષિઓએ ઉગ્ર તપ કર્યું હતું અને તે તપ કરતા હતા ત્યારે ગંગા મૈયા તેમને ખલેલ પહોંચાડવા નહોતા માંગતા. તેથી તેમનું વહેણ તેમની આજુબાજુ 7 ફાંટામાં વહેંચી નાખ્યું. તે સપ્ત સરોવર બન્યા. બીજા રસ પડે એવા સ્થળો છે ગુરુકુળ કાંગડી યુનિવર્સિટી, કર્ણ ઋષિ આશ્રમ, બિલેશ્વર મહાદેવ, પાવનધામ, ભૂમાનિકેતન, વૈષ્ણવદેવી મંદિર, દુધાધારી મંદિર, શાહી ગુરુદ્વારા અને જયરામ આશ્રમ વગેરે. આગળ આપણે હરિદ્વારની આસપાસ કેટલા સ્થળો છે, કયા કયા, એના વિશે પણ જાણીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હું છું આરજી અંજલી. હરિદ્વારની આસપાસ રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, એટલે કે જિલ્લા. દૂન ખીણની ધાર પર આવેલું આ ઉદ્યાન 820 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. 1996માં તેની સ્થાપના થઈ અને આંચલવાળા 23 કરતાં વધારે પ્રાણીઓ અને 315 બીજા પ્રાણીઓ, હાથી, વાઘ, ચિત્તા, રીંછ, ચિત્તળ, સાબર, જંગલી રીંછ, ભસતા હરણ વગેરે તેમને જોવા મળે. ઋષિકેશ, પવિત્ર ગંગા નદીના જમણા કાંઠે વસેલું ઋષિકેશ ઋષિ નિવાસી એક મહત્વનું યાત્રાધામ અને આધ્યાત્મિક કેન્દ્ર. તેની 3 બાજુએ શિવાલિક ટેકરીઓ આવેલી. આ 4 ધામ માટેનું પ્રસ્થાન કરવાનું સ્થળ છે. આધ્યાત્મિક ધામમાં યોગ, ધ્યાન અને હિન્દુત્વના બીજા ક્રિયાકાંડોમાં રસ ધરાવતા અનેક લોકો અહીંયા ઉમટે છે. ગંગા નદીને કિનારે અહીંયા 2 થી 7 ફેબ્રુઆરી દરમિયાન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહનું આયોજન થાય છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આકર્ષાઈને આવે છે. રેલ અને ડામર માર્ગે તે સંકળાયેલું છે. નજીકનું હવાઈ મથક દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ. નજીકમાં જ આવેલું છે ભરત મંદિર. શ્રીરામના ભાઈ ભરતને આ મંદિર સમર્પિત કરવામાં આવ્યું છે. ત્રિવેણી ઘાટ પાસે આવેલું મંદિર ઋષિકેશનું અતિ પ્રાચીન મંદિર છે. આગળ તમને બીજા સ્થળો વિશે પણ માહિતી આપીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આગળ આપણે હરિદ્વારમાં નજીકના કયા સ્થળો આવેલા છે એના વિશે જાણ્યું. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, ઋષિકેશ વિશે, ભરત મંદિર વિશે. આગળ તમને ત્રિવેણી ઘાટ વિશે લઈ જાઓ. પવિત્ર સ્નાન કરવા માટેનું ગંગા કિનારે આવેલો આ ઘાટ ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન માનવામાં આવે છે. અહીંની સાંજની આરતી માણવા જેવી હોય છે. કૈલાશ નિકેતન મંદિર, માળવાળું 13 માળવાળું આ મંદિર લક્ષ્મણ ઝુલા પાસે આવેલું છે. શત્રુઘ્ન મંદિર, શ્રી રામના ભાઈ શત્રુઘ્નને આ મંદિર સમર્પિત કર્યું છે. નીલકંઠ મહાદેવ, ગંગાની સામે કાંઠે ટેકરી પર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ શંકર ભગવાનને અહીં જ પીધું હતું, જેને કારણે તેમનું ગળું નીલવણું થઈ ગયું અને તે નીલકંઠ કહેવાયા. લક્ષ્મણ ઝુલા, ગંગાની ઉપરનો આ ઝૂલતો પુલ બદ્રીનાથ જવાનો રસ્તો છે. મૂળે તે શણના દોરડાનો થાંભલા વગરનો પુલ હતો. 1889માં તે લોઢાનો બનાવવામાં આવ્યો. આ પ્રખ્યાત પુલની એક બાજુએ શ્રી રઘુનાથજીનું મંદિર છે, જેમાં શ્રી રામની મૂર્તિ છે. રામ ઝુલા, શિવાનંદ આશ્રમની સ્વર્ગાશ્રમની વચ્ચે લક્ષ્મણ ઝુલા જેવો આ રામ ઝુલા છે. શિવાનંદ આશ્રમ, આ પ્રખ્યાત આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપના સ્વામી શિવાનંદે કરી હતી. તેમાં આધ્યાત્મિક જીવન પર વક્તવ્યો અપાય છે અને યોગ અને ધ્યાન માટેની તાલીમ અપાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો તમને લઈ જાઉં કેદારનાથ. મંદાકિની નદીના મૂળ ઉપર 3,584 મીટરની ઊંચાઈ પર હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરોની વચ્ચે આ પરમ પવિત્ર યાત્રાધામ કેદારનાથ વસેલું છે. કેદારનાથ મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંના એકની સ્થાપના થયેલું આ મંદિર 8મી સદીમાં આદિશંકરાચાર્ય બંધાવ્યું હતું. મંદિર દ્વારની સામે નંદીની ઊંચી બેઠક છે. મંડપની દિવાલો 5 પાંડવ અને દ્રૌપદીની મૂર્તિઓથી શણગારવામાં આવી છે. ભગવાન ગણેશની મૂર્તિ પણ છે. શિયાળામાં કાર્તિક સુદ પડવીના રોજ મંદિર બંધ થાય છે અને વૈશાખમાં ખુલે છે. શંકરાચાર્યની સમાધિ કેદારનાથ મંદિરની બિલકુલ પાછળ આવેલ છે. આદિ શંકરાચાર્ય 4 ધામની યાત્રા સંપન્ન કરી લીધા પછી 32 વર્ષની ઉંમરે અહીં સમાધિ મંદિર બંધ થાય છે અને વૈશાખમાં ખુલે છે. શંકરાચાર્યની સમાધિ કેદારનાથ મંદિરની બિલકુલ પાછળ આવેલ છે. આદિ શંકરાચાર્ય 4 ધામની યાત્રા સંપન્ન કરી લીધા પછી 32 વર્ષની ઉંમરે અહીં સમાધિ લીધી હતી એવી વાયકા છે. ચોરબરી હિમનદી

મંદાકિની નદી અહીંથી શરૂ થાય છે અને અલકનંદાની રુદ્રપ્રયાગ પાસે મળે છે. કેદારનાથની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમારે જવું જોઈએ એના વિશે હું તમને જણાવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર અને હું તમને લઈ જાઉં છું ભારત પ્રવાસ અને પર્યટન પર. કેદારનાથની સફરે છીએ અને કેદારનાથની આસપાસ કયા કયા સ્થળો છે જ્યાં તમારે જવું જ જોઈએ? એક છે ગુપ્ત કાશી, વિશ્વનાથ અને અર્ધનારીશ્વરના પ્રાચીન મંદિરો માટેનું જાણીતું યાત્રા સ્થળ છે. બીજું છે ઓખી મઠ, આ ભગવાન કેદારનાથનું શિયાળુ રહેઠાણ છે અને મંદિરના પૂજારીની બેઠક. કેદારનાથની લગભગ 60 કિલોમીટરની આસપાસ પડે ગૌરીકુંડ, કેદારનાથ જવાના વિકટ પગરસ્તાનું આ વિરામ સ્થાન છે. અહીં ગૌરીનું મંદિર છે અને ઔષધીય મૂલ્ય ધરાવતા ગરમ પાણીના ઝરા. કોટેશ્વર મંદિર, અલકનંદા કાંઠે આવેલું આ ભગવાન શિવનું ગુફા મંદિર છે. એવું કહેવાય છે કે કેદારનાથ જતા પહેલા શિવે અહીં ધ્યાન ધર્યું હતું. ચાલો તમને જણાવું કે પંચ કેદાર કોને કહેવાય. પંચ અથવા પાંચ કેદાર

ભાગીરથી અને અલકનંદા નદીઓની વચ્ચેની ખીણમાં આવેલા છે. પુરાણ પ્રમાણે મહાભારત યુદ્ધ પછી પાંડવોને તેમના પિતરાય ભાઈઓ એટલે કે કૌરવોને માર્યાનો ખૂબ પછતાવો થયો અને અહીં ભગવાન શિવની પાસે તેમને બક્ષવા માટેની માંગણી કરી. પણ શિવ તેમની પાસેથી નાસી છૂટ્યા અને કેદારનાથમાં બળદના રૂપમાં આશરો લીધો. જ્યારે પાંડવોએ તેમને શોધી કાઢ્યા ત્યારે તેઓ પાણીની નીચે સંતાઈ ગયા. એવું માનવામાં આવે છે તેમના હાથ તુંગનાથમાં દેખાયા, એમનો ચહેરો રુદ્રનાથમાં દેખાયો, તેમની નાભી મણમહેશ્વરમાં, તેમની જટા અને માથું કલ્પેશ્વરમાં દેખાયા. ગઢવાલમાં આ પાંચ પવિત્ર સ્થાનકો પંચકેદાર નામથી ઓળખાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ક્યાં જતા નહીં, નાનકડા બ્રેક પછી તમને અહીંયા જ મળી.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ચાલો તમને લઈ જાઉં સોનપ્રયાગ અને રુદ્રપ્રયાગ. કેદારનાથના મુખ્ય માર્ગ પર ગૌરીકુંડથી 5 કિલોમીટરના અંતરે વાસુકી અને મંદાકિની નદીઓના સંગમ પર પવિત્ર સોનપ્રયાગ આવેલું છે. સોનપ્રયાગથી 12 કિલોમીટરના અંતરે આવેલું ત્રિજુગી નારાયણ ભગવાન શિવ અને દેવી પાર્વતીનું લગ્ન સ્થળ મનાય છે. આગળ જતા આવે છે રુદ્રપ્રયાગ. અલકનંદા અને મંદાકિનીના સંગમ પર આવેલું યાત્રા સ્થળ રુદ્રપ્રયાગનું નામ શિવના એક સ્વરૂપ રુદ્રના નામથી પડ્યું છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવ નારદ મુનિને આશીર્વાદ એટલે કે વરદાન આપવા અહીં રુદ્ર સ્વરૂપે આવ્યા હતા. એક પ્રાચીન મંદિરમાં ભગવાન શિવની પૂજા તેમના રુદ્ર સ્વરૂપમાં થાય છે. ચાર ધામના યાત્રીઓ માટે રુદ્રપ્રયાગ એ મહત્વનું સ્થાન છે, કારણ કે બદ્રીનાથ અને કેદારનાથ એ ધામોની યાત્રા માટેનું એ જંકશન છે.

પંચપ્રયાગ. પંચપ્રયાગ અથવા તો ગઢવાલ જિલ્લાના પાંચ અતિ પાવન સંગમ મહત્તમ ધાર્મિક મહત્વના છે. આ છે દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ. દેવપ્રયાગ જે નરેન્દ્રનગરથી 87 કિલોમીટર દૂર અલકનંદા અને ભાગીરથીના સંગમ પર ઋષિકેશ બદ્રી કેદારના માર્ગ પર આવેલું છે. રુદ્રપ્રયાગ અલકનંદા અને મંદાકિનીના સંગમ પર આવેલું છે. વિષ્ણુપ્રયાગ અલકનંદા અને ધૌલી ગંગાના સંગમ પર જોશીમઠથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. નંદપ્રયાગ બદ્રીનાથ જવાના રસ્તા પર કર્ણપ્રયાગથી 12 કિલોમીટર દૂર અલકનંદા અને મંદાકિની નદીઓના સંગમના સ્થાને અપ્રખ્યાત ગોપાલજી મંદિર આવેલું છે. અને છેલ્લું કર્ણપ્રયાગ અલકનંદા અને પિંડરી નદીના સંગમ પર ત્યાં આવેલું છે અને કર્ણ મંદિર અને ઉમાદેવી મંદિર માટે જાણીતું છે. તમે સાંભળી રહ્યા હતા ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ હું તમને નૈનીતાલની સફર પર લઈ જવાની છું, એટલે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુરની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95126688951299668. ફરી એક

તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

દરેક ગામ પાસે એક કહાની હોય છે, ક્યારેક એ હોય છે કોઈ જૂની વાવની, ક્યારેક દાદા દાદીની મૌખિક કથા, તો ક્યારેક લોકગીતમાં છુપાયેલું આપણો ઇતિહાસ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રાષ્ટ્રીય ઝુંબેશ મેરા ગામ મેરી ધરોહર. મારું ગામ

0: પંચાયતમાં અને જોડાઈએ આ અભિયાનમાં.
1: તમારા ગામનો ઇતિહાસ ગીત, ફોટા, વાર્તા, પ્રસ્તુતિ અથવા મૌખિક કથાઓના સ્વરૂપમાં ડિજિટલ પોર્ટલમાં અપલોડ કરો અથવા અમને મોકલી આપો વોટ્સએપ નંબર 9512966888 પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.